આજે જેઠ સુદનો વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 23 જૂન 2026ને મંગળવાર, અત્યારે 5:58 થઈ છે. આજની આ પ્રાતકાલીન સભાના વૈવિધ્યસભર કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત અભિવાદન. સભાનો આરંભ કરીએ મંગળ સ્વરથી.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. રચના રવિ સાહેબની, કલાકાર અમરનાથ

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે કૃષિ માહિતી. વરસાદની અનિયમિતતામાં પાક આયોજન ભાગ પહેલો, રજૂઆત કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે વરસાદની અનિયમિતતામાં પાક આયોજન. ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે. આ ખેતી વિસ્તારોમાં વરસાદ અનિયમિત, અપૂરતો તથા અસમાન વહેંચણીવાળો હોય છે. ઉપરાંત ચોમાસાની શરૂઆત ક્યારેક વહેલી તો ક્યારેક મોડી થાય છે. આ જ રીતે ચોમાસાની વિદાયમાં પણ ભિન્નતા જોવા મળે છે. વળી ક્યારેક વરસાદની ઋતુ દરમિયાન બે વરસાદ વચ્ચેનો ગાળો પણ લંબાય છે, જે આ વિસ્તારના વરસાદની સામાન્ય લાક્ષણિકતા છે. આ સિવાય વરસાદની સરખામણીએ ઊંચું તાપમાન અને વધુ ઝડપથી ફૂંકાતા પવનોને કારણે વધુ બાષ્પીભવન દ્વારા જમીનમાં વાવેતર કરવામાં આવેલ પાકના છોડમાંથી પાણીનો વ્યય વધુ પ્રમાણમાં થતો જોવા મળે છે. ઉપરાંત પાકના જીવનકાળ દરમિયાન પાકને પાણીની જરૂરિયાતની કટોકટીની અવસ્થાએ વરસાદ ન પડવાથી જમીનમાં ભેજની અછત વર્તાય છે, જેને પરિણામે પાક ઉપર માઠી અસર થવાથી ખેતી પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તો વરસાદની અનિયમિતતા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે ચોમાસુની ઋતુ દરમિયાન વરસાદ આધારિત ખેતીવાળા વિસ્તારોમાં વરસાદનું વર્તન અનિયમિત અને અનિશ્ચિત છે. આ વિસ્તારોમાં વરસાદની વર્તણૂકમાં જે અનિયમિતતા જોવા મળે છે તેમાં વરસાદની ઋતુ દરમિયાન ચોમાસાની સમયસર વહેલી કે વિલંબિત શરૂઆત, ચોમાસાની વહેલી અને મોડી વિદાય કે પછી અપૂરતો વરસાદ, બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાય, ચોમાસાની મધ્યમાં વરસાદ ન થવો, આ બધાનો સમાવેશ થાય છે. પાકના વિકાસ દરમિયાન જ્યાં આવા વિચલનો જોવા મળે છે ત્યાં વરસાદની અનિયમિતતાની પ્રતિકૂળ અસર વિચલનની ડિગ્રી અને પાકના વિકાસના તબક્કા સાથે બદલાય છે. તો પાકના આયોજન વિશેની વાત જાણીએ તો અનિયમિત વરસાદની વર્તણૂકની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે પાક વ્યવસ્થાપન પદ્ધતિઓમાં યોગ્ય ગોઠવણીની જરૂર છે, જે આ આયોજન માટે કરવામાં આવેલ નિર્ણય આકસ્મિક પાક આયોજનની રચના કરે છે. પાક પસંદગી, વાવેતર અને પાકની વૃદ્ધિની મધ્યમાં કરવામાં આવતી આવી વ્યવસ્થાપન પદ્ધતિઓને મધ્ય ઋતુ અથવા મધ્યગાળાના સુધારા અને આ મુજબની ગોઠવણીને પાક આયોજન કહેવામાં આવે છે. વરસાદની મોસમની લંબાઈ અથવા તો પાકના જીવનકાળને અનુરૂપ પાકની યોગ્ય અવધિ સાથે પાક પસંદ કરવો જોઈએ. સામાન્ય રીતે ટૂંકા ગાળાના કઠોળ પાક જેવા કે મગ, અડદ અને ચણાની પરિસ્થિતિને અનુરૂપ પસંદગી હોઈ શકે છે. પરંતુ જો ચોમાસું અસાધારણ રીતે સારું થઈ જાય તો માત્ર ટૂંકા ગાળાના પાકો વાવવામાં આવે તો તક ગુમાવી દેવામાં આવે છે. આવા સમયે આર્થિક મજબૂતી ધરાવતા ખેડૂતો અને કેટલાક જોખમ સાથે ઊંચા નફાની પ્રેરણા ધરાવતા ખેડૂતો લાંબા ગાળાના પાક માટે જઈ શકે છે. ઉપજમાં પરિવર્તનશીલ અને સ્થિતિસ્થાપકતા ધરાવતા લાંબા ગાળાના પાક વધુ યોગ્ય છે. દાખલા તરીકે જો ચોમાસું લંબાય તો બાજરી અને જુવારનું વાવેતરનું આયોજન કરી શકાય છે. ચોક્કસ જોખમ સાથે ઊંચા નફા માટે સૂર્યમુખીને પણ

0: પસંદ કરી શકાય છે. જો ચોમાસું લંબાય તો જુવાર અને બાજરી જેવા પાકોનું અનાજ ઉત્પાદન માટે ઉપયોગ કરી શકાય છે અને જો ચોમાસું લંબાય નહીં અને અપૂરતો વરસાદ રહે તો આ પાકોનો ઉપયોગ ઘાસચારા માટે કરી શકાય તે મુજબનું પાક આયોજન કરી શકાય છે. મિત્રો, કૃષિ માહિતીમાં વાત કરી રહ્યા હતા વરસાદની અનિયમિતતામાં પાક આયોજન વિશે. આજે તેનો પહેલો ભાગ સાંભળ્યો. બીજો ભાગ હવે પછીના મણકામાં સાંભળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસભર પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

7 અને 20 મિનિટે માણશો ફિલ્મી ભક્તિ સંગીત, 7 અને 30 મિનિટે સાંભળશો પુષ્પા છાયાના સ્વરમાં હવેલી સંગીતની રચના, પર્યાવરણ વિષયક શ્રેણી 5 મિનિટ 7 અને 55 મિનિટે, આજે નૈઋત્યનું ચોમાસું એ વિશે માહિતી આપશે પ્રેરણા બુચ, ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં 8 અને 30 મિનિટે, આજના કલાકાર છે ગોપાલ સોઢા, 8 અને 50 મિનિટે ગુજરાતી વાર્તાલાપમાં ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ, રજૂઆત શ્રી આનંદ ઠાકર,

વિક્રમ મનોરંજન 9:15 આજે માણીશું અભિનેતા રાજ બબ્બરના જન્મદિને તેમની ફિલ્મના ગીતો. વડેલ મુરબ્બીઓનો કાર્યક્રમ વૈવંદના 10:30 જે અંતર્ગત આજે જ્ઞાનવૃદ્ધ વડીલો મનહરભાઈ રવૈયા સાથેની મુલાકાત આપ સાંભળશો.

બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું, જેમાં 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 કાર્યક્રમ જય ભારતી, 2:40 માણીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

સાંજની સવામાં 6 વાગે માણીશું આદિલ મીરના સ્વરમાં સુગમ સંગીતની રચના. 6:30 કાર્યક્રમ યુવાણી, તેમજ 7:22 કાર્યક્રમ ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીશું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં રાત્રે 8 વાગે. 9:15 અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળશો સમાચાર દર્પણ. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રે 9:30, 10 વાગે કાર્યક્રમ છાયાગીત, તેમજ 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો મિત્રો, આ હતી આજે દિવસભર પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

થોડી જ ક્ષણોમાં 6:55 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર જે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગને કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધિ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવા યજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. 3 દિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના કઢલાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થઈ રહી છે. નવતર પહેલ રૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં. સુરતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર સુરત જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવાશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્ક ફોર્સે સુભાષનગર સુપર ગેસથી ઝાવર સુધી અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાલ્ટ ડોગને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં

0: જણાવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગરખેડુઓને દરિયાઈ સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્કફોર્સ દ્વારા દૂરબીનના સહારે સમુદ્રમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અવાવરુ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે જિલ્લાના ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
1: આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને લઈ છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનોને પણ રોજગારી અને સ્વરોજગારી નવા અવસરો ઉભા કરી રહ્યા છે.
0: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા અને દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: 28 જૂન તક સૌરાષ્ટ્ર કચ્છ મેં કોઈ થંડરસ્ટોર્મ વોર્નિંગ નહીં દિયે ગયા હૈ. ગુજરાત રિજિયન ઓર સૌરાષ્ટ્ર કચ્છ કી જો જિલ્લાએ હૈ ઇસમે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા અગલે 7 દિન તક. અધિકતમ તાપમાન હૈ ઇસમે અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. આઇસોલેટેડ એકા દુકા સ્થાન મેં રેન થંડરસ્ટોર્મ કા ભી પોસિબિલિટી રહેગા. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ અહેમદાબાદ મેં. અભી પવન કા જો દિશા હૈ દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બની હુઈ હૈ. મનસૂન કા જો આજ સ્થિતિ હૈ મધ્ય અરબ સાગર કુછ હિસ્સો મેં આગે બઢે હુએ હૈ.
0: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 45 અને નર્મદાના સાગબારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1થી હરાવી સતત 3જો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25થી હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે ત્રણેય સેટ 25-14, 25-22 અને 25-22થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. भारत हाल 9.7

0: સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપે 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે પાંચમા અને ન્યૂઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1 વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમમાં. સૌ પહેલા સાંભળીએ મોહમ્મદ અઝીઝ અને સાથીદારોના સ્વરમાં સૂર્યા ફિલ્મનું આ ભક્તિ ગીત. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આપ માણી રહ્યા છો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. તેમાં સાંભળે શ્રીરામ ભક્ત વિભીષણ ફિલ્મનું આ ભક્તિગીત સુમનના સ્વરમાં, સંગીત અજીત મર્ચન્ટનું.

શ્રોતા મિત્રો, હવે માણીએ હવેલી સંગીત. આજના કલાકાર છે પુષ્પા છાયા. કાર્યક્રમમાં આજે માણીશું સુરદાસની રચનાઓ. આવો માણીએ આ પહેલી રચના.

આપ માણી રહ્યા હતા સુરદાસની રચનાઓ પુષ્પાછાયાના સ્વરમાં. કાર્યક્રમ હતો હવેલી સંગીત. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓએ રવિવારે રાત્રે લાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ LNG પ્રોસેસિંગ સાઇટને રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઉર્જામંત્રી શાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. રાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી LNG નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તા મંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ કો ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસને BNS ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત 6 નામઝદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ FIR દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને આગ કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દલ SIT કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મે કમ સે કમ 15 લોગો કી મોત હો ગઈ થી, જિનમે 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: भारतीय मालवाहक 4 जहाज गत अठवाडिये होर्मुझ स्ट्रेट ने सफलतापूर्वक पार करी चुक्या छे, जेमां यूरिया, डी एमोनिया, फॉस्फेट और सल्फर ना वहन करता 4 मालवाहक जहाजों नो समावेश थाय छे. आ जहाजों हाल में आंध्र प्रदेश ना कृष्णपट्टनम अने काकीनाड़ा बंदर, ओडिशा में पारादीप बंदर और गुजरात में मुंद्रा बंदर सहित समग्र देश में तेमना निर्धारित गंतव्य बंदरो तरफ आगळ वधी रह्या छे. मंत्रालये जणाव्युं हतुं के आ ताजी आयात देशना हालतना ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશના સંગ્રહ કરેલા ખાતર સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
2: હોર્મુઝ જલડમરૂ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરને

0: और किसी भी तरह की गलतफहमी या अप्रिय घटना से बचने के लिए एक विशेष संचार व्यवस्था स्थापित की जाएगी। दोनों पक्षों ने अमेरिका, ईरान और लेबनान के बीच एक समन्वय तंत्र स्थापित करने पर भी सहमति व्यक्त की। इसका उद्देश्य लेबनान में सैन्य गतिविधियों को समाप्त करना है। इस बीच अमेरिकी वित्त मंत्रालय ने ईरान से जुड़े तेल प्रतिबंधों में अस्थायी राहत देते हुए 60 दिनों के लिए एक विशेष लाइसेंस जारी किया है। इसके अंतर्गत ईरानी कच्चे तेल के उत्पादन, आपूर्ति और बिक्री की अनुमति दी गई है। यह छूट 21 अगस्त तक प्रभावी रहेगी। मैं विशेष शुक्ला।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2026 એનાયત કરશે। રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે। ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે। નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે। તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે। આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે। ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી। આ બેઠકની સહઅધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ બહાદે અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ બાલીએ કરી હતી। આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી। બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષી સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે। ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે। 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1 વિજય સાથે વિજય બન્યું હતું। છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે। બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી US ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે। ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે। પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત 3જો વિજય મેળવ્યો હતો। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા।
2: આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે। સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ। જ્યારે નવ ગુજરાત સમય અને ફુલછાપ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યો લાક્ષાગૃહ, 15 જીવતા ભૂંજાયા। અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે, નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે, RBI, કતારના ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર,

0: દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે પર્યાવરણ શ્રેણી 5 મિનિટ. આજે સાંભળશો નૈઋત્યનું ચોમાસું વિશેની માહિતી. રજૂઆત પ્રેરણા બુચ્છ.

મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ નૈઋત્યના ચોમાસા વિશે. નૈઋત્યનું ચોમાસું એ ભારતીય ઉપખંડમાં વરસાદ લાવતી મુખ્ય ઋતુ છે, જે સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી ચાલે છે. નૈઋત્યના ચોમાસાનો અર્થ સમજીએ. ચોમાસું શબ્દ અરબી શબ્દ મોસિમ પરથી આવ્યો છે, જેનો અર્થ ઋતુ થાય છે. નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર પરથી ભેજ લઈને ભારતમાં પ્રવેશે છે, જેને કારણે વરસાદ પડે છે. ભારતની ખેતી, આર્થિક ઉત્પાદન અને દેશના પાણીના ભંડારો આ ચોમાસા પર સીધા નિર્ભર છે. આ ઋતુ ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને સંગીતમાં પણ ઊંડે સુધી વણાયેલી છે. નૈઋત્યનું ચોમાસું સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં ભારતના દક્ષિણ કિનારે એટલે કે કેરળ રાજ્યમાં બેસે છે. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધીને સમગ્ર દેશમાં ફેલાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ 2 શાખાઓ દ્વારા આ પવનો ભારતમાં વરસાદ લાવે છે. ઉનાળામાં જમીન સમુદ્ર કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે. જમીન પર ગરમ હવા ઉપર તરફ જાય છે, જેનાથી ત્યાં હવાનું નીચું દબાણ સર્જાય છે. આ નીચા દબાણને ભરવા માટે સમુદ્ર પરથી ભેજવાળા પવનો જમીન તરફ આકર્ષાય છે. તે જ સમયે હિન્દ મહાસાગર ઠંડો રહે છે, જેને કારણે સમુદ્ર પર દબાણ વધે છે. ભેજવાળા પવનો સમુદ્રથી જમીન તરફ વહે છે અને વરસાદ લાવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમના પવનો કહેવામાં આવે છે, કારણ કે તે દક્ષિણ પશ્ચિમથી ફૂંકાય છે. તે 2 શાખાઓમાં વિભાજિત થાય છે. 1 અરબી સમુદ્ર સાથે ફૂંકાય છે અને પશ્ચિમ કિનારા અને મધ્ય ભારતમાં વરસાદ લાવે છે, જ્યારે બીજા બંગાળની ખાડીને પાર કરીને દેશના પૂર્વ અને ઉત્તર પૂર્વીય ભાગોમાં પહોંચે છે. જેમ જેમ આ પવનો પશ્ચિમ ઘાટ અને હિમાલય જેવી પર્વતમાળાઓ સાથે અથડાય છે, તેમ તેમ તે ઉપર ઉઠે છે, ઠંડા થાય છે અને વરસાદ વરસાવે છે. બંગાળની ખાડી પર બનેલી ચોમાસાની હવામાન પ્રણાલીઓ દેશના ઉત્તરીય ભાગોમાંથી પસાર થાય છે ત્યારે પુષ્કળ વરસાદ લાવે છે. આ ચોમાસું ખાસ કરીને ચોખા, કપાસ અને શેરડી જેવા પાક માટે મહત્વપૂર્ણ છે. આ ઋતુમાં વિલંબ અથવા નિષ્ફળતા ખાદ્ય પુરવઠા, આજીવિકા અને વ્યાપક અર્થતંત્રને અસર કરી શકે છે. નૈઋત્યના ચોમાસાના આગમનથી દેશમાં વાર્ષિક વરસાદનો 70-80% હિસ્સો પ્રાપ્ત થાય છે. આ ચોમાસાના આગમન સાથે જ મગફળી, સોયાબીન, કપાસ, તલ જેવા ખરીફ પાકોની વાવણી શરૂ થાય છે. સારો અને સમયસર વરસાદ ઉત્પાદન વધારે છે, તો અલ નીનોની અસર કે જે વરસાદને નબળો પાડે છે, ત્યારે ઉત્પાદન 40-50% સુધી ઘટી શકે છે. નૈઋત્યના ચોમાસાથી જળ સંગ્રહ સારો થાય છે. નદી, તળાવ, ડેમમાં નવા નીર આવતા જળસ્તર ઊંચા આવે છે. ખેડૂતોની આવક વધતા ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે છે. ઉનાળાના આકરા તાપ અને ગરમી પછી ચોમાસું ઠંડક લાવે છે. વૃક્ષો અને ઘાસચારાનો વિકાસ થાય છે, જેથી પશુધનને પણ મોટો ફાયદો થાય છે. આમ નૈઋત્યનું ચોમાસું ભારત

0: ભારત દેશ માટે અતિ મહત્વનું છે. 5 મિનિટમાં આજે આટલું બસ.
1: આહતી પર્યાવરણ વિષયક શ્રેણી 5 મિનિટ, જેમાં આજે સાંભળ્યું નૃત્યનું ચોમાસું વિશેની માહિતી. રજૂ કરી રહ્યા હતા પ્રેરણા બુચ. થોડી જ ક્ષણોમાં બરાબર 8 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.
2: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુકેશ કુમાર. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत के तेजी से विकसित भरोसेमंद अर्थव्यवस्था और विश्व शक्ति बनने में राष्ट्र प्रथम का सिद्धांत प्रेरक बल.

0: ઘટના સાંભળતા પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપ માણી રહ્યા છો ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર છે ગોપાલ સોઢા. હવે પછીની રચના છે મમત સાની, કાજી મમત સા.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

દાસ સવોની આ રચના સાથે જ શ્રોતા મિત્રો આજનો આ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આજે આપે માણ્યો ગોપાલ સોઢાનો સ્વર.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
3: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
2: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
3: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
2: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
3: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવર માં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
2: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
3: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
2: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
3: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.

0: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણ ની સાથો સાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ. નવા જમાનાની નવી તસવીર હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ આપની પોતાની ડીડી ફ્રી ડીશ.

0: બાળકોમાં સાહિત્ય રૂચિ પ્રસ્તુતિ શ્રી આનંદ ઠાકર.
1: હાય ફ્રેન્ડ્સ, મારા અવાજના તરંગો તમારા હૈયા સુધી પહોંચે એવી ઈચ્છા સાથે આજની વાતનો આગાઝ કરીએ. ફ્રેન્ડ્સ, મારી વાત કરતા પહેલા આપને એક વાર્તા યાદ અપાવું, કદાચ તમે બધા એ વિશે જાણતા જ હશો. અરે, આપણે રિચાર્ડ બાકે લખેલી સીગલની વાર્તા. એક સીગલ અચાનક તેને એમ થાય છે કે તેના જેવા બધા પક્ષીઓ દરિયા કિનારે પડેલી માછલીઓ ખાય છે અને જીવન પૂરું કરી નાખે છે. એવું શા માટે? કંઈક નવું ન કરી શકાય? હા, અને પેલા નવા સવા સીગલને ઊંચે ઉડીને દરિયાના તળિયેથી તાજો ખોરાક મેળવવા અને દેશ દેશાવર ફરવાની ઈચ્છા થાય છે. પણ સ્થિતિ એ હતી કે સીગલની પાંખો એવી ન હતી કે તે ખૂબ ઊંચે અને દૂર સુધી ઉડી શકે. આખરે થાય છે એવું કે તે પર્વતની ટોચ સુધી પહોંચે છે, ત્યાંથી પડતું મૂકે છે અને આમ ધીરે ધીરે ઊંચે ઉડતા શીખે છે. આખરે એક દિવસ તે વાદળોની ઉપર ઉડવા લાગે છે, નવી નવી તરાહ ઉડવાની શીખે છે. આ જ કળાને કારણે તેને જ્ઞાતિ બહાર કરી દેવામાં આવે છે, છતાં તે પોતાના ભાઈ બંધુઓને શીખવવા આવે છે અને ઉડવાની કળા શીખવે છે. આ સીગલ આપણા બધાની લઘુતામાંથી ગુરુતામાં જવાની પ્રક્રિયાનું પ્રતીક છે, નિષ્ફળતાઓમાંથી સફળતા તરફ જવાનું પ્રતીક છે, કિનારેથી અતળ ઊંડાણમાં જવાનું પ્રતીક છે. પણ ક્યારે? જ્યારે બર્નિંગ ડિઝાયર હોય ત્યારે. અને આવું બર્નિંગ ડિઝાયર હોય છે ગ્રામ વિસ્તારના બાળકોમાં. આજે વાત કરવી છે આવા જ ગ્રામ વિસ્તારના બાળકોની સાહિત્ય રૂચિ, તેના કારણે, તેના કારણો, પરિણામો, સંઘર્ષો અને સમસ્યાઓ વિશે. ન એને ચવાયેલો ઇતિહાસ આપો, દિશાઓ ખુલે એવો અજવાસ આપો, તમારી સીમાઓ ન દેખાડો એને, એ બાળક છે એને તો આકાશ આપો. હમણાં બે દિવસ પહેલાં જ મારા બાપુજી સાથે વાત થઈ અને આપને જણાવું કે બાપુજી ડૉક્ટર છે, છતાં સંસ્કૃતનું જ્ઞાન એક આર્ટ્સના વિદ્યાર્થી પાસે ન હોય તેટલું છે. તેના માટે બે કારણો છે. એક તો બહુ સ્પષ્ટ છે એ વાત કે એ સમયે કોમ્પ્યુટર, મોબાઈલ જેવા આધુનિક ઉપકરણો ન હતા, એટલે શહેરમાં મનોરંજનના સાધન તરીકે ભવાય પુસ્તકો સિવાય કશું ન હતું. પુસ્તકોનો એ બેનિફિટ હતો કે ગમે ત્યારે વાંચી શકાય. તેમને આશ્ચર્ય થશે કે એ સમયે ગામડે ગામડે એક ગ્રામ પંચાયત સંચાલિત પુસ્તકાલય પણ હતું. આ કારણોને કારણે એ સમયની પેઢી દરેક વિષયનું જ્ઞાન ધરાવતી થઈ હતી. એ પછી એક સમયગાળા એવો પણ પસાર થયો કે ટીવી રેડિયો જેવા ઉપકરણો આવી ગયા હતા, છતાં પેઢીઓએ વાંચન જાળવી રાખેલું. એ પછી હાલની પેઢીની વાત કરીએ તો તારક મહેતાના ઉલટા ચશ્મા અને બાલવીર ઘર ઘર પહોંચી ગયા છે. છતાં પણ આજે પણ મને એક શિક્ષકની નોકરી કરતાં કરતાં એ ખ્યાલ પડ્યો છે કે ગામડામાં સાહિત્ય રૂચિ હજુ એ જ સદ્ધરતા ધરાવે છે. તમને થોડા ઉદાહરણો આપું. અમારે ખાપટ ગામમાં 8 ધોરણ ભરેલા એક વૃદ્ધ છે જે આજે પણ ઉનાની લાઇબ્રેરીની અચૂક મુલાકાત લે છે. તો વળી ઝુડવડલી ગામના 2-3 વ્યક્તિઓ પોતાના ઘરે લાઇબ્રેરી ઊભી કરે છે અને તેમના સંતાનોના સંતાનોને વાંચનનો રાહ આપી રહ્યા છે. એક મોટું ઉદાહરણ અમારે એ બાજુનું ઉકાભાઈ વગાસિયા છે, જેઓ કોઈ નિશાળમાં ભણ્યા નથી પણ તેમને ઘરે જાઓ તો તેનો એક રૂમ પુસ્તકોથી ભરચક ભરેલો હોય. સાહિત્યના પુસ્તકનું ન માત્ર વાંચન પણ વિશ્લેષણ પણ ખૂબ સારી રીતે કરી જાણે તેઓ. PhD થનાર વિદ્યાર્થીઓ જ્યારે કોઈ દુર્લભ પુસ્તકની જરૂર પડી હોય તો ઉકાભાઈને શોધે અને એમને ત્યાં પ્રાપ્ત થાય છે. આ છે ગામડાના વ્યક્તિઓની સાહિત્ય રૂચિ. ના ફ્રેન્ડ્સ, એટલે એવું નથી કે હવે નથી ટકી. હું અતિત્રાગી થઈને વાત નથી કરતો, પણ રાહ જુઓ. અત્યારના ગુજરાતના ગામડાના બાળકોની સાહિત્ય રૂચિ કેવી છે તેની વિગતે ચર્ચા કરું એ પહેલાં થોડા ઉદાહરણો મારે લેવા છે કે જે આજે પણ સાહિત્ય વિશ્વમાં ગામડાના બાળકો હોવા છતાં ચમકે છે. ગુજરાતના ગામડાના બાળકોની સાહિત્ય રૂચિ કેટલી હદે ઉત્કૃષ્ટ છે તેના ઘણા ઉદાહરણો પૈકી જ્વલંત ઉદાહરણો છે ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ ખૂબ ઓછું ભણીને ઈડરથી અમદાવાદ આવે છે અને ગામડાની ચેતના અને કલમ આપે છે, ત્યારે એક નવ્ય ભાત પાડી આપે છે. બીજી બાજુ ઝવેરચંદ મેઘાણી કોલેજ પહેલાં જ ઘણું સાહિત્ય વાંચે છે અને કોલેજ પછી એ જ ગામડાનો છોકરો અંગ્રેજી સાહિત્યકારો અને ફ્રેન્ચ સાહિત્યકારોને ગુજરાતમાં બેસીને પચાવે છે. આવા તો કેટલાય ઉદાહરણ, જેમ કે સુંદરમ ઉમાશંકર જોશીથી શરૂ કરો અને અત્યારનો લેટેસ્ટ કવિ અનિલ ચાવડા હોય કે પછી લેટેસ્ટ વાર્તાકાર મિત્ર રામ મોરી હોય, ગુજરાતના ગામડાના ખૂણે બેસીને સાહિત્ય વાંચ્યું છે આ લોકોએ અને આજે ગુજરાત ગજાવે છે. એનું પણ એક કારણ છે મિત્રો, સંઘર્ષ અને સમસ્યા. ગામડાના વિચારોને, સંસ્કારને જો કોઈએ ઘડ્યું હોય તો આ બે શબ્દોએ ઘડ્યું છે. ગામડાના બાળક સામે સંઘર્ષ છે અને સમસ્યા છે. એને તાલાવેલી છે એટલે એની પાસે કશું નવું આવે છે તો તરત જ સ્વીકારી લે છે, વળગી રહે છે. અને તેમને નવું જાણવા માટે, નવી દુનિયા જોવા માટે બેસ્ટ વે મળે છે પુસ્તકોની આંખે. મને ખબર છે કે હું 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે અભિજ્ઞાન શાકુંતલમ મારે વાંચ્યું હતું. તે મારા એક કઝિન મિત્રે કોલેજ જેવું કરતા હતા તેમની પાસે મંગાવેલું અને એક જ રાતમાં પૂરું કરી આપેલું. એવું જ થયેલું રાજેન્દ્ર શુક્લની ગઝલ સંહિતામાં. મને તેના છૂટક શેર અને કવિતાઓ મળેલી, મને તાલાવેલી થઈ. પ્રશ્ન એ છે કે ઉનામાં ક્યાંય કોઈની પાસે મળે નહીં. હું કોલેજમાં 2જા વર્ષમાં હતો, MD ત્રિવેદી સાહેબ પાસેથી મળી. શરત એટલી કે એક જ દિવસમાં એક ભાગ મળે, એ વાંચી લેવાનો

0: હું દરરોજ સાંજે 5 વાગે એમની પાસેથી એક ભાગ લઈ આવતો અને સવારે એમને પાછો આપતો. આખી રાતમાં જે કંઈ એમાંથી ગમ્યું હોય તે લખવાનું. આ રીતે 5 ભાગ વાંચેલા. કહેવાનો મતલબ કે ઘણા સંઘર્ષો પછી એ પુસ્તકો મળે છે અને એને વાંચવાની એક તાલાવેલી હોય છે. આવું મારું એકલાનું નથી હોતું. ઘણા મારા મિત્રો જેઓ ગામડામાં આજે પણ છે તે પુસ્તકો ગમે તે રીતે શોધે છે અને મેળવીને કમિટમેન્ટ સાથે પૂરું કરે છે. ક્રોસવર્ડ કલ્ચર જેવું નથી કે સ્ટેટસ માટે વાંચવું કે કોઈને ભેટ આપવા માટે પુસ્તક ખરીદવા જેવું કે પછી ઘરમાં એક કબાટમાં પુસ્તકોને શણગારવા માટે ખરીદવા. નહીં, એવું હરગિજ નથી. હમણાંની તાજી જ વાત કરું તો મારા એક મિત્ર કે જેઓ માત્ર 4000 સેલેરીમાં નોકરી કરી રહ્યો છે છતાં તે દર મહિને 400 રૂપિયા માત્ર પુસ્તકો માટે કાઢે છે. ન માત્ર પુસ્તકો ખરીદવા પણ તે વાંચે છે અને 11-12 ધોરણમાં ભણાવે છે તો પાછો વિદ્યાર્થીઓના વાંચન રસ વધારવા પિરિયડ દરમિયાન તે પરિચય આપે છે. ગામડામાંથી શહેરમાં ભણાવવા આવે છે. આ છે માતૃભાષા બચાવવા માટેનું તેમનું કામ. માત્ર ભાષણો નહીં, નક્કર કામ. હા, હવે હું તમને લઈ જાઉં છું આજની સ્થિતિ ઉપર. આજના ગામડામાં તમામ આધુનિક સાધનો પહોંચી ચૂક્યા છે અને ન માત્ર પહોંચ્યા છે, તેનો સારો અને ખરાબ યુઝ પણ સારી રીતે થયો છે. ટીવીની સિરિયલ્સ અને સ્માર્ટફોનની ગેમ્સ સાહિત્યરૂચિને જબરો ધક્કો પહોંચાડે છે, પણ આ સહારા વચ્ચે એક જળ સરોવર છે. એક પ્રોજેક્ટની વાત કરવી છે જેના કારણે અમને ખ્યાલ આવ્યો કે નહીં, આજે પણ એવા બાળકો છે જે સાહિત્યમાં ઊંડા ઉતરી શકે છે. બસ જરૂર છે તેને એક નવી દિશા અને દશા આપવાની. ઉના ગિરગઢડા તાલુકાની આસપાસના ગામડાઓની શાળાઓના બાળકોને લઈને બિનચિકેતા નામે એક કલા શિક્ષણના પ્રકલ્પનું આયોજન ત્યાંની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યું, જેમાં કલાની વિવિધ વિધાઓ તો હતી જ, એક સર્જનાત્મક લેખનની વિધા પણ હતી. એમાં બાળકોને હાઇકુ શીખવવામાં આવ્યા અને એ હાઇકુ લખવા માટે કહેવામાં આવ્યું ત્યારે એ બાળકો રામાયણ અને મહાભારતના પ્રસંગો ઉપર હાઇકુ લખીને આવ્યા, તો કેટલાક બાળકો દુહાઓ પર હાઇકુ લખીને આવ્યા. ત્યારે વાત સ્પષ્ટ થઈ કે ગામડાના બાળકોની સાહિત્ય રૂચિનો સ્ત્રોત લોકસાહિત્ય અને ધાર્મિક સાહિત્ય છે, જે તેને ઘરની આસપાસમાંથી પ્રાપ્ત થાય છે, જેનો તે વિનિયોગ કરી શક્યો છે. બીજી બાજુ કલ્પનાના રંગ ઉમેરવામાં, જ્યારે કિશોર કથાઓ લખવામાં, સાયન્સ ફિક્શન લખવા માટે બાળકોને પ્રેરવામાં આવ્યા, ત્યારે તે જુલેવનથી લઈ અને ડિસ્કવરી ચેનલ અને સ્માર્ટફોન થ્રુ વિકિપીડિયા સુધી પહોંચે છે. બેઝિકલી આજના ઉપકરણોનો તેના વાંચન માટે ઉપયોગ કરતો થયો છે. આખરે એક હૈયાની વાત કરવી છે. ગામડાના બાળકોની સાહિત્ય રૂચિ જળવાય એ જ જરૂરી નથી, તેની સાહિત્ય ભાવના કેળવાય અને ઇન્ટરનેટ પરથી પણ તે સાહિત્ય મેળવતો થાય એ આપણે બધાએ જોવું રહ્યું. કારણ કે આજનો એ બાળક આવતીકાલનો નેટ સેવી વ્યક્તિ છે. એ પુસ્તકો પાસે નહીં જઈ શકે, સમયના અભાવે કે પછી સ્માર્ટફોનના કારણે, તેના ખિસ્સામાં દુનિયા છે તેવા વહેમના કારણે પણ તે સ્માર્ટફોન કે નેટ પરથી પણ તે વાંચન રસ કેળવતો રહે તે મહત્વનો પડકાર છે. છતાં આજે જ્યારે આ ગામડાના બાળકોને પોતે લખેલી કેટલીક વાર્તાઓ કે જેમના ટાઇટલ્સ હું બોલું તો તમને આશ્ચર્ય થાય, પણ એના સુધી આ સાહિત્ય પહોંચ્યું છે. સ્માર્ટફોન વાપરતો કાગડો કે જંગલ અને રોબોટ, આ બધી જ બાબતોમાં, આ બધા જ ટાઇટલ્સમાં તમે જોઈ શકો છો કે આપણી જે નિજી સંસ્કારિતા છે એ પણ જાળવી છે અને આધુનિકતા પણ તેમને જાળવી છે. સાહિત્ય પ્રત્યેની લાગણીનો ખજાનો ભલે તે અત્યારે દાદા દાદીના ખોળામાં માથું રાખીને વાર્તા નથી સાંભળતો, પણ શબ્દ સાથે તેની નાડ હજુ કપાઈ નથી અને આ નાડ તાજીમાજી રાખવા માટે મનુભાઈ પંચોળી હોય કે મનુભાઈ ભટ્ટ હોય, ગીજુભાઈ હોય કે નાનાભાઈ હોય, રવિશંકર મહારાજ હોય કે વિનોબા ભાવે હોય, બધાએ પોતાની રીતે પ્રયત્નો કર્યા છે. અને આશ્ચર્ય તો એ હતું કે આ બધા ગામડામાંથી જ આવતા હતા. આજે આવી જ્યોત જગાવીને બેસનારા કોઈ ધૂણીધારી સાહિત્યકારની, ખરા અર્થમાં ખેવના કરનારાની જરૂર છે જે છેવાડાના બાળક સુધી પહોંચી શકે.
1: આપ સાંભળ્યા હતા ગુજરાતી વાર્તાલાપ ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ, પ્રસ્તુતિ શ્રી આનંદ ઠાકર, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં 9 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 9:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી સાંભળશો.

સાંજની સવામાં 6 વાગે માણીશું આદિલ મીરના સ્વરમાં સુગમ સંગીતની રચના. 6:30 કાર્યક્રમ યુવાણી તેમજ 7:22 કાર્યક્રમ ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીશું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં રાત્રે 8 વાગે. 9:15 અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળશો સમાચાર દર્પણ. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર 9:30, 10 વાગે કાર્યક્રમ છાયાગીત તેમજ 10:30 ઢલતી જાહેરાત. તો મિત્રો આ હતા આજના હવે પછીના કેટલાક પ્રસારણો.

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

પેટીઓન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણીશું અભિનેતા રાજ બબ્બરના જન્મદિને તેમની ફિલ્મના ગીતોને. કાર્યક્રમમાં સૌ પહેલા સાંભળીએ જગજીતસિંહનો સ્વર, ફિલ્મ પ્રેમ ગીત, ગીત રચના ઇન્દુવરની.

0: આ ફિલ્મનું ગીત મહેન્દર કપૂરના સ્વરમાં, હસન કમાલના શબ્દો, રવિનું સંગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પછીનું ગીત સાંભળતા પહેલા સાંભળીએ જાહેરાત.
1: ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: થઈ રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આજના મનોરંજન કાર્યક્રમમાં આપ મળી રહ્યા છો અભિનેતા રાજ બબ્બરના જન્મદિને તેની ફિલ્મના ગીતોને. કાર્યક્રમમાં હવે માણીએ જીને નહીં દુંગા ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને શબ્બીર કુમારના સ્વરમાં, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, આનંદ બક્ષીની ગીત રચના.

જીને નહીં દુંગા ફિલ્મના ગીત બાદ હવે માણીએ લતા મંગેશકર અને મનમોહન સિંહનો સ્વર, ઉત્તમ જગદીશનું સંગીત, વર્મા મલિકના શબ્દો. ફિલ્મ છે વારિસ.

0: મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં હતું પીગી પલકે ફિલ્મનું ગીત. સંગીત હતું જુગલ કિશોરનું અને ગીત રચના હતી એમ જે હસમતની. મિત્રો, આપ માણી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. હવે પછીના ગીતો સાંભળતા પહેલા સાંભળીએ જાહેરાત.
1: બગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગ

0: ને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આપ મળી રહ્યા હતા જવાબ ફિલ્મનું આ ગીત. હવે સાંભળીએ કિશોર કુમારનો સ્વર, બપી લહેરીનું સંગીત. ફિલ્મ છે અરમાન.

કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરમાં હતું હમ પાંચ ફિલ્મનું ગીત. સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કાર્યક્રમ હવે પછીના ગીતો માણતા પહેલા સાંભળીએ જાહેરાત.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: મનોરંજન કાર્યક્રમમાં માણીએ એતબાર ફિલ્મમાં ગીત ભૂપિંદર અને આશા ભોસલેના સ્વરમાં, હસન કમાલના બોલને સંગીત આપ્યું છે બપ્પી લહેરી.

જૂઠી આ ફિલ્મ ગીત સાંભળી લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે બપ્પી લહેરીએ.

જૂઠી ફિલ્મના ગીત બાદ હવે સાંભળીએ એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં સંસાર ફિલ્મનું આ ગીત. સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ.

દુલ્હા બિકતરા ફિલ્મ ગીત આપે મેનું બપી લહેરી અને મીના ભક્તિના સ્વરમાં સંગીત હતું બપી લહેરીનું. મિત્રો, આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આજે આપે માણ્યા અભિનેતા રાજબબ્બરના જન્મદિને તેની ફિલ્મના ગીતોને. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે વડીલ મુરબ્બીઓનો કાર્યક્રમ વૈવંદના, જે અંતર્ગત આજે સાંભળશો જ્ઞાનવૃત વડીલો મનહરભાઈ રવૈયા સાથેની મુલાકાત.

વૈવંદના કાર્યક્રમ સાંભળતા સૌ વડીલ મિત્રોને અને શ્રોતા મિત્રોને દીપ્તિ વંકાણીના વંદન અને કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ એક સરસ મજાની પ્રાર્થનાથી.

0: વડીલો, આ પ્રાર્થના બાદ, આ પ્રાર્થના જેવું જ જીવન જીવતા એક વડીલને મળીએ અને સાંભળીએ મનહરભાઈ રવૈયાની મુલાકાતનું પુનઃ પ્રસારણ.
1: મિત્રો, આજે આપણે આપણા આ કાર્યક્રમમાં જ્ઞાન મેળવેલ જે વડીલો છે, કે જેને આપણે જ્ઞાન વૃદ્ધ, જ્ઞાનમાં વૃદ્ધિ પામેલા જે વડીલો છે, એવા જ્ઞાનથી સભર ભરપૂર એવા વડીલો, આજની જે આપણી નવી પેઢી છે, એ નવી પેઢીને જો કંઈક રાહ ચીંધે, કંઈક પથદર્શક બને તો કેવું સારું, અને એ કઈ રીતે શક્ય બની શકે અને કઈ રીતે આપણે એ કરી શકાય, એની આજે આપણે આપણા આ ઝાલટાળું કાર્યક્રમમાં વાત કરીશું. મિત્રો, જ્ઞાનવૃદ્ધ વડીલો નવી પેઢીના પથદર્શક બને તો, આ વાત સમજાવવા માટે આજે આપણા આ કાર્યક્રમમાં આપણે ભાવનગર જિલ્લાના બોટાદ ગામેથી મનહરભાઈ રવૈયા, જેઓ આજે આપણા આ કાર્યક્રમના મહેમાન છે, આપણે તેઓને આમંત્રિત કર્યા છે. મનહરભાઈ પોતે અમુક વર્તમાનપત્રમાં કોલમ પણ લેખક તરીકે લખે છે, એ ઉપરાંત એમના દૂરદર્શન ઉપરથી હાસ્યરસના કાર્યક્રમો પણ પ્રસારિત થયેલા છે. વાર્તા સંગ્રહ પણ એમના 4-5 બહાર પડી ચૂક્યા છે, એટલે ઘણી બધી જેને કહેવાય પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે. આમ તેઓ નિવૃત્તિ સમય ગુજારે છે, તેમ છતાં પણ પ્રવૃત્ત રહી અને ઘણી બધી પ્રવૃત્તિઓ, સામાજિક એ ઉપરાંત સંસ્થાકીય કે ધાર્મિક એવી બધી પ્રવૃત્તિઓ પણ એ એમના વિસ્તારમાં કરે જ છે. આપણે મનહરભાઈ પાસેથી જ્ઞાનવૃદ્ધ વડીલો નવી પેઢીના પથદર્શક બને તો આ વિશેની વાત સાંભળીએ. એ પહેલાં મિત્રો, તમારા સૌ વતી એમને રામ રામ કહીએ. એ રામ રામ મનહરભાઈ. રામ રામ.
2: રામ રામ બળદેવભાઈ, ભરતભાઈ, કાર્યક્રમના તમામ શ્રોતાઓને રામ રામ બાપલા.
1: હવે મનહરભાઈ, સૌથી પહેલા તો એ વાત કરો કે આમ તો વૃદ્ધો છે એ 50 વર્ષ પછીના સમયને વન પ્રવેશ ગણે છે, એટલે કે એ શું 51-52 વન કઈ રીતે એ શું સૂચવે છે, એ થોડીક વિગતથી વાત કરશો આમ.
2: વન પ્રવેશ એટલે એમ કહું ને તો કે જીવનમાં માણસને ઈશ્વર તરફથી મળતું એક પ્રમોશન ગણાય.
1: બરાબર.
2: માણસાય અભિવંદના અને આચરણનું મંગલ પર્વ, આત્મા સ્વ પરમાત્માને ઓળખવાની તક, અન્યના પથદર્શક બનીને મનુષ્ય જન્મ સાર્થક કરવાનો સમયગાળો પણ ગણી શકાય.
1: બરાબર.
2: વન પ્રવેશતા માણસની વય વધતી જાય, તેમ તેમ તેના રાગ દ્વેષ ઓગળતા જવા જોઈએ.
1: બરાબર છે.
2: મોહ માયા અને મમતા ક્ષીણ થતા જવા જોઈએ. નિવૃત્તિ મળતા સમાજ સેવાની પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ 50 વર્ષ સુધી માણસ સમાજ પાસે માગે છે અને વન પ્રવેશ થયા બાદ એ જ માણસને સમાજને કંઈક આપવાની મોસમ શરૂ થાય છે.
1: બરાબર.
2: એક વિચારકના મત પ્રમાણે કહું તો વન પ્રવેશ એ વન પ્રવેશ નહીં પણ જન જનના મન હૃદયમાં પ્રવેશ કરવો એવું સૂચવી જાય છે.
1: ખૂબ સરસ વાત આપે મનહરભાઈ કરી કે ભાઈ આ 85 વટાવ્યા પછી આપણે ધીરે રહીને એકદમ જેને કહેવાય ને આમ નિષ્ક્રિય, એટલે કે નિષ્પૃહી થઈને, કોઈ નિસ્વાર્થ, કોઈ મોહ કે એવો ભાવ ન રાખતા, નિસ્વાર્થ જીવન જીવી અને બીજાને ઉપયોગી થવાની ભાવના સાથે જો આપણે સૌની સાથે મમતા રાખી અને જો કામ કરીએ તો તમે જેમ કીધું એમ જનજનના મનમાં, એના હૃદયમાં આપણે પ્રવેશ મેળવી શકીએ. હવે મનહરભાઈ, વૃદ્ધ થયાની ખબર ક્યારે પડે કે પોતે આમ વૃદ્ધ થયા છે એમ?
2: બળદેવભાઈ, તમારા સવાલ પરથી મને એક શેર યાદ આવી જાય છે.
1: કયો કયો?
2: યે દુનિયા અજબ સર

0: ताए फानी देखी, हर चीज यहाँ की आनी जानी देखी,
1: बराबर,
0: जो आके न जाए वो उड़ापा भी देखा, और जाकर न आए वो जवानी भी देखी।
1: सरस।
0: हवे जे कबाटना खाना मा आपणे परफ्यूम मोंगा भावना स्प्रे अत्तरनी बॉटलो मुकता होय बळदेव भाई, एज खाना मा जारे हाथ नाखीए त्यारे बाम,
1: बराबर,
0: बीपी के डायाबिटीज ने कंट्रोल मा राखती टेबलेट नी शीशियो,
1: बराबर,
0: ढीचणना दुखावा पर काम आपती ट्यूब मळे ત્યારે સમજો કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ।
1: બરાબર છે। ટૂંકમાં આપણા મશીનના શરીર રૂપી મશીનના સાંધાઓ ઢીલા પડે, અંગો બરાબર કામ ન કરે,
0: બરાબર,
1: અને એને કંઈક રિપેરિંગની કે મરામતની જરૂર પડે, એટલે એમ સમજવું કે હવે, અને એ રોજે રોજની જરૂર ઊભી થતી હોય એટલે સ્વાભાવિક આપણને થાય કે હવે આપણી કંઈક ઉંમર થઈ છે, આપણે વૃદ્ધ થયા છીએ અને ઢળતી સંધ્યા તરફ ઢળ્યા છીએ। આ એક સરસ આપે વાત કરી। હવે વૃદ્ધ અને જેને આપણે બુજુર્ગ કહીએ, એ બેમાં કઈ મનરભાઈ તફાવત ખરો, આમ શું તફાવત છે બંનેમાં?
0: વૃદ્ધ થવું અને બુઝુર્ગ બનવું એ બંને વચ્ચે ઘણો તફાવત છે બળદેવ। હા
1: હા,
0: જુઓ, માણસ ઉંમર લાયક એની મેળે બની જાય છે, પણ ઉંમરને લાયક બનતા માટે બહુ પ્રયત્ન કરવો પડે છે।
1: બરાબર છે।
0: જ્યારે જે દિન પ્રતિદિન વૃદ્ધિ પામીને પરોપકારી પથદર્શક બને તે વૃદ્ધ,
1: બરાબર,
0: અને એના વૃદ્ધત્વને બુદ્ધત્વથી ભરી દે તે બુઝુર્ગ,
1: બરાબર।
0: વૃદ્ધ થવું એટલે વર્ધનશીલ બનવું, પોતાના સારા ઉદ્યમ થકી માણસ ઉન્નત બની શકે છે। કારણ વૃદ્ધત્વ એ જીવનની સંધ્યા છે, એમાં રંગો હોય છે, પણ એ રંગો સાદગી ભર્યા હોવા જોઈએ। એમના એટલે કે વૃદ્ધોના સંધ્યાકાલીન સૂરજ પાસે કિરણો પણ હોય છે,
1: બરાબર,
0: પણ એ કિરણોમાં આકરા તાપને બદલે પોતાના યુવાન વારસદારોના જીવન પથ પર કંઈક પ્રકાશ પાર્થતા હોવા જોઈએ।
1: બરાબર,
0: વૃદ્ધોની આંખો નબળી પડી ગઈ હોય છે, પણ એમણે અંતરથી જોઈને આજના યુવાનોના દિલ જીતીને એને અનુરૂપ થઈને બદલાતા સમય પ્રમાણે એક સાચા અર્થમાં પથદર્શક બનવું જોઈએ। આમ થવાથી આજકાલ જે વૃદ્ધોનો અનાદર થઈ રહ્યો છે એનો આદર જરૂર થશે, એમાં બેમત નથી।
1: ચોક્કસ।
0: અને સામે યુવાનો સંતાનોને પણ પોતાના ભાવિ સફળ જીવન માટે મા બાપ, વડીલો અને વૃદ્ધોએ બતાવેલ માર્ગ પર ચાલીને એમનો આદર કરવો જોઈએ। કોઈપણ સફળતાની ઊંચાઈએ પહોંચવા માટે બળદેવભાઈ સીડીની જરૂર પડે છે,
1: બરાબર છે,
0: અને એ સીડી એટલે કે વૃદ્ધો, વડીલોની સલાહ અને સ્નેહની સીડી દ્વારા જગતની કોઈ પણ ઊંચાઈએ માણસ પહોંચી શકે છે।
1: બરાબર। ટૂંકમાં આપણે વાત કરીએ તો આંખો ભલે નબળી પડી ગઈ હોય, પણ અંતરચક્ષુ
0: અંતર
1: છે, એનાથી જો સારી રીતે જોઈએ અને એ રીતે આપણે ઉપયોગી થઈએ, અને તમે જે રીતે વાત કરી રીતે કે જે સીડી છે સલાહ અને સ્નેહની, એ જો વડીલો પાસેથી સારી રીતે મેળવી લઈએ તો ચોક્કસ આપણે ઊંચાઈ સર કરી શકીએ, એટલે કે આપણો વિકાસ પ્રગતિ કરી શકીએ। અને આજના યુવાનોએ, ખાસ આજની જે નવી પેઢી છે, એણે જે આવા ખાસ જ્ઞાનવૃદ્ધ વડીલો છે એની પાસેથી ખરેખર કંઈક મેળવવા માટે સમય કાઢવો જોઈએ, એમની પાસે બેસવું જોઈએ અને એમની પાસેથી કંઈક મેળવવું જોઈએ। મનરભાઈ, આજનો ખાસ એક સવાલ એ છે કે જ્ઞાનવૃદ્ધ વડીલો જે છે, અથવા તો આપણે જેને વડીલો કહીએ છીએ, એ નવી પેઢીના જો ખરેખર પથદર્શક બને તો કેવું કરે, એની વાત કરશો?
0: વાહ, તમે બહુ સરસ સવાલ કર્યો, જેના ઉત્તરમાં ઘણું બધું કહી શકાય। અનુભવી અને જ્ઞાની વડીલો જે તમે કહો છો, એ જો આજની નવી પેઢીના

0: પથદર્શક બને તો મારા મત પ્રમાણે સાંપ્રત સમયની જે અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે એ સમસ્યાઓનો ઉકેલ જરૂર મળી રહે. ગમે તેવી યુવા પેઢીની મુશ્કેલીમાં વડીલો રસ્તો કાઢી શકે છે, એટલે જ અગાઉ પણ કહેવાયેલું છે કે ગઢા ગાડાવાળા
1: બરાબર છે.
0: હવે સાંપ્રત સમયની સમસ્યાઓ ગણીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી અને વિદેશી ટીવી ચેનલોના આક્રમણ તેમજ વૈશ્વિક ગતિની મતીએ અનેક સમસ્યાઓ સર્જી છે.
1: બરાબર છે.
0: આજના પારિવારિક જીવનમાં સંયુક્ત પરિવારમાં કાવા દાવા અને છળ જેવા મરી મસાલાથી ભરપૂર ટીવી સિરિયલ જોવામાં સૌને રસ છે. એ ટીવી સિરિયલ જોવાનું બંધાણ થઈ ગયું છે.
1: બરાબર છે.
0: પણ એમને સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ નથી. એક છત હેઠળ રહેનાર પરિવાર આજે અલગ અલગ ઓરડામાં વહેંચાયેલો છે. કુટુંબ ભાવના લુપ્ત થઈ રહી છે. અને એક બીજું બળદેવભાઈ મોટું દુઃખ એ છે કે આપણે ચાર આશ્રમો તો હતા,
1: બરાબર છે,
0: પરંતુ એમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, એ ખરેખર દુઃખદ વાત છે.
1: બરાબર છે.
0: અને આજનો યુવાન વ્યસનોના કળણમાં સપડાઈ ગયો છે. યુવાન છોકરીઓ વેસ્ટર્ન સ્ટાઇલમાં સજ્જ થવાની કેલ્સામાં ફરી રહી છે. આવી તો અગણિત ન ગણી શકાય તેટલી સમસ્યાઓ છે.
1: બરાબર છે.
0: હવે આમાં જ્ઞાનવ્રત વડીલો જો આજની નવી પેઢીના પથદર્શક બને તો સાંપ્રત સમસ્યાઓમાં ઘટાડો જરૂર થાય.
1: બરાબર છે.
0: અને આમાં એક બીજો ફાયદો થાય.
1: કયો?
0: કે જે વડીલોને જીવનમાં એકલતા ચાલતી હશે એઓને નવી પેઢીની વધુ સંપર્કમાં આવતા નવી જૂની પેઢી વચ્ચેનું અંતર ઓછું થશે, આત્મીયતાની સુવાસ ફેલાશે.
1: ચોક્કસ.
0: બીજું, આત્મા અમર છે, શરીર નથી.
1: બરાબર.
0: છતાં શરીરને કોઈ નામ હોય છે અને એ નામ અમર થવાનો પ્રયત્ન કરે છે, પણ નામ તેનો નાશ છે. છતાંય અમર બનવાનો ઉપાય બતાવતા કાકા કાલર કરે લખ્યું છે કે માણસ એની નવી પેઢીને યોગ્ય રાહ બતાવી પોતાની અધૂરી અપેક્ષાવાળું શુભ કાર્ય સોંપે તો નવી પેઢીના યુવાનો એમની જૂની પેઢીના નામ ઉજ્જવળ કરી બતાવશે.
1: ચોક્કસ.
0: જુઓ, એક દાખલો આપું. સ્વર્ગમાંથી ગંગા આણીને પાતાળ સુધી પહોંચાડવાનું કાર્ય સગર કુળે હાથ ધર્યું હતું. પિતાજીએ બહુ મહેનત કરી પણ સફળતા ન મળી, તેથી એણે એ કાર્ય પોતાના દીકરાને ભળાવ્યું. એ પણ આખો જન્મરો મથ્યા તોય કામ અધૂરું રહ્યું અને અંતે એના પૌત્ર એના દીકરા ભગીરથને કામ સોંપાયું ને એણે એ સફળતા એ કામમાં પૂરી કરી પોતાના વડોઓના નામ અમર કર્યા છે. આજનો યુવાન એક પથદર્શક તરીકે વડીલ અમેરિકન લેખકે એમને યુવાનોને એક મૂલ્યવાન શિખામણો આપી છે જેનું ગુજરાતીમાં ભાષાંતર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું છે.
1: બરાબર.
0: તેમાંથી એક બે હું બતાવું છું.
1: બરાબર.
0: રજૂ કરું છું. તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે એમ માનીને બેસી ન રહેતો.
1: બરાબર.
0: તું ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે. તારા પરિવારને તું કેટલું ચાહે છે એ દરરોજ તારા શબ્દોથી, સ્પર્શથી કે તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.
1: બરાબર.
0: બેટા, એવી રીતે જીવન જીવજે કે જ્યારે તારા બાળકો ઈમાનદારીનો, નિષ્ઠાનો, પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને અવશ્ય સંભાળે. ઈશ્વર જો કોઈ અવગુણથી વધારે રિસાતો હોય તો એ

0: અવગુણ એટલે અહંકાર છે, અહંકારી ન બનતો. અંતમાં કહું તો જ્ઞાનવૃદ્ધ વડીલો આજના યુવાનોના પથદર્શક બની પોતાના અનુભવોનો સાચો રાહ બતાવશે તો સાંપ્રત સમયની સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થશે, ઘટશે. બાકી તેમાં વધારો તો નહીં જ થાય એની હું ખાતરી આપું છું.
1: ખૂબ સરસ વાત મનહરભાઈ આપે કરી કે ભાઈ અત્યારના જે કંઈ જ્ઞાનવૃદ્ધ વડીલો છે અને અત્યારની જે કંઈ આપણે કહીએ કે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે જે, અને આધુનિકતાનો જે મોહ છે બધાને, અને દેખાદેખી અથવા તો પડોશમાં જોયું તો આપણે આમ હોવું જોઈએ, આંધળું અનુકરણ કરવાની જે બધી એક પ્રથાઓ પડતી જાય છે, અને મારે આટલું આવું જોઈએ જ, બાજુમાં છે તો મારે જોઈએ, આવા જે કંઈ વિચારો ધરાવે છે ને એ મેળવવા માટેના જે કંઈ સારા ખોટા પ્રયાસો થાય છે, અને એને કારણે જે બધી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, વેઠવી પડે છે. દરેકને દરેક રીતે સુવિધા નથી હોતી કે જે ધારે તે મળી જાય, એટલે એના માટે ઘણી વખતે આપણે મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય છે અને એના લીધે ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. એટલે આપે ખૂબ સરસ વાત કરી કે જે કંઈ અનુભવી આપણા વડીલો છે કે જેને દુનિયા જોઈ છે, જમાનો જોયો છે, અનુભવનું ભાથું જેની પાસે છે, એની પાસે જો અડધો એક કલાક બેસી અને કંઈક એની પાસેથી મેળવવા જેવું જે લાગે એ આપણને જે ઉપયોગી અત્યારના સમયના પ્રમાણમાં એ જો મેળવીએ તો ચોક્કસ એ આપણા પથદર્શક બની શકે. એમની જે કંઈ મમતા છે, સ્નેહ છે, જે સલાહ છે, આ જો બધું મેળવીને આગળ વધીએ તો ચોક્કસ અત્યારના જે વડીલો છે એ ખરા અર્થમાં નવી પેઢીના પથદર્શક ચોક્કસ બની શકે. એટલે મનહરભાઈ આપે ખૂબ સરસ અમારા આ કાર્યક્રમમાં આવી અને અમારા શ્રોતાઓને ખૂબ સરસ વાત કરી એ બદલ આકાશવાણી રાજકોટ વતી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
2: અને હવે એક ફિલ્મ ગીત સાંભળી અને છૂટા પડીએ. દીપ્તિ વંકાણીને અનુમતિ આપશો. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ અને નિફટીમાં સામાન્ય વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વેપાર આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમાર, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ થવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. ઇઝરાયેલ અને લેબેનોન શાંતિ વાટાઘાટોનો નવો તબક્કો યોજાશે. અમેરિકાએ ઇરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ 2018-19ના સ્કોલરશીપ કૌભાંડના

0: ગુનામાં એક આરોપીની ધરપકડ કરી. ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે ઉર્જા રાજ્યમંત્રીના હસ્તે 93 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદના વાસણા બેરેજના માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ થઈ. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ઉદ્દેશથી વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવ અંતર્ગત 44 બાળકોને ઉગારવામાં આવ્યા. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને આગામી 2 દિવસ આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: હેલો, કુછ તો બોલો, આપકી બાતે, આપકી આવાજ.

0: ഫോണിൻ കാര്യക്ഷം. ഹലോ ഹലോ,
1: નમસ્કાર મિત્રો. હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના સફરમાં આપની સાથે આપની હમસફર હું છું ઈશિતા. સ્વાગત કરું છું આપનું અને હાજર છું આપની પસંદગીના ગીતો અને વાતો સાથે. મિત્રો, આપણે સૌ કાગ ડોળે વરસાદની રાહ જોઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હવે તો મેઘરાજા મહેર કરે તો સારું. 21 જૂન એટલે કે આ રવિવારે વિશ્વ યોગ દિવસ હતો અને આપણે તેની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી. તો આવો શરૂ કરીએ આજનો કાર્યક્રમ વાતો અને ગીતોના સિલસિલા સાથે. હેલો હેલો
2: હેલો હેલો.
1: હાજી,
2: કેમ છો?
1: બસ મજામાં. કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો?
2: બરકતભાઈ, વાંકાનેર.
1: વાંકાનેર થી બરકતભાઈ, શું કરો છો આપ?
2: અત્યારે તો હું નિવૃત્ત છું. પેલા હું કોન્ટ્રાક્ટર હતો.
1: હાલમાં શું કરો છો?
2: હાલમાં બસ પ્રભુ ભજન.
1: નિવૃત્ત જીવનનો આનંદ લો છો? રેડિયો સાંભળો છો?
2: રેડિયો ડેઇલી 1966 થી.
1: એમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
2: વધારે તો સવારમાં જે આપણું રેડિયો સ્ટેશન ખુલે અને એનું જે સંગીત આવે એ બહુ મજા આવતી. અને પછી એક ને વિશે સમાચાર ને જય જવાનો માટેનો કાર્યક્રમ એ ટાઈમ હોય સાંભળવાનો. અને રાતે પછી પેલા ઓલું સવિનય નિવેદન આવતું ને ઓલા નાટક આવતા ને એ બધું. અત્યારે વિવિધ ભારતી કાર્યક્રમ આવે છે એ સાંભળું.
1: તો સમાચાર તમે સાંભળો છો તો તમને ખબર રહેતી હશે કે હમણાં આપણે 21 જૂને રવિવારે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો. હા, તો એના વિશે તમે કઈ જાણો છો? યોગ શું છે?
2: મારો અનુભવ કહું તો ગઈકાલે અમારું જે મંદિર છે ને, અમારું જમાતખાનું, અમે બધા એકઠા થયા હતા સવારે 6 વાગે અને એક્સરસાઇઝ કરી અને દોડ લગાવી. બધા મહિલા અને પુરુષો ભેગા થઈ અને પછી આ યોગ વિશે પોતપોતાના મંતવ્યો જે હતા એ બધાને બધાએ રજૂ કર્યા. અને જીવનમાં જો સુખરૂપ જીવવું હોય થોડો થોડો યોગ કાયમ માટે ચાલુ રાખવું જોઈએ અને ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.
1: યોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે. બરાબર.
2: મને લગભગ 79 વર્ષ થઈ ગયા.
1: તો બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
2: મને આજે કલાશમનું આજ તો ચુનલી રાતમાં એ ગીત સાંભળવું છે.
1: તો આવો સંભળાવીએ તમને તમારી પસંદનું આ ગીત.

0: હેલો હેલો
1: હા હેલો હેલો કેમ છો બેન?
0: બસ મજામાં. કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો?
1: કચ્છ જિલ્લાના નવા અંજાર થી વાત કરું છું બેન.
0: હા જી, શું નામ આપનું?
1: એ અબ્દુલ કાદર ખટેલી.
0: શું કરો છો આપ?
1: બસ અમારે તો આ હસ્તકલાનું જ કામ છે, અને અમારી કચ્છમાં તો તમને ખ્યાલ જ છે કે ચોડી ચપોની હસ્તકલા થાય છે, એવી રીતે ભુજોડીમાં વણાટનું કામ થાય છે, વણકર જે વણાટનું કામ કરે છે, અને આમ જોવા જઈએ તો દરેકે દરેક જગ્યાએ હાથ ભરત, મોતી ભરત, એ બધું ઘણું હાથથી કામ થાય છે અને હાથથી થાય હસ્તકલા. હસ્તકલા આપણે એને કહી શકીએ કે એક દુર્ગમ વિસ્તારમાં, ગામડામાં બેન, જ્યાં કઈ કાંઈ પણ જેને કહેવાય કે પાણીના પણ સાંસ હોય, ત્યાં બિચારી સોઈ દોરાથી પોતાની રોજી રોટી મેળવે છે, એ જ સાચી હસ્તકલા છે.
0: હવે એમ કહો કે ત્યાં અત્યારે ઋતુ કેવી છે? વરસાદ છે નથી, શું છે?
1: ના ના, વરસાદ નથી બેન, વરસાદ નથી અમારે કચ્છમાં, નથી, બિલકુલ નથી.
0: અચ્છા,
1: પણ નથી પડ્યો એમ, જેને કહેવાય કે વાદળા ઘેરાય છે અને આતકાળી આપીને ચાલ્યા જાય છે. હા, ગરમી છે અને પવન પણ લાગે છે અને તાપે છે, તો પણ તાપ એવો છે ને કે એકદમ બપોરના, એકદમ મધ્ય બપોરના કેવો પડે એવો તાપ પડી રહ્યો.
0: હવે 21મી ના રવિવારે વિશ્વ યોગ દિવસ ગયો, તમને ખબર છે?
1: હા, વિશ્વ

0: યોગ દિવસ સમાપ્ત થઈ ગયો અને ઘણા લોકોએ ભાગ લીધો અને એનો કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું. દરેક જગ્યાએ અંજાર, અમારા અંજાર શહેરમાં ટાઉન હોલ છે ને, મોટી જગ્યા વિસ્તાર, અને લોકો ભેગા થયા અને બધું એને જેને કહેવાય ને કે સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકો યોગને હજી પણ સમજે. શરીર નિરોગી રહે છે અને દરરોજ કરવું જોઈએ, એક દિવસ માટે નહીં, દરરોજ નિયમિત યોગ કરવું જોઈએ. આપણે માંદગીથી, દવાથી બધી રીતે બચી શકીએ. બરાબર ને?
1: કયું ગીત સાંભળશો?
0: આજે લતા મંગેશકરના અવાજમાં કોઈ પસંદગી આવી હોય તો એમાંથી જ બગાડી દેજો, બીજાની સાથે કોઈ પણ, એમ જૂના કલાકાર મુકેશ છે અને મોહમ્મદ રફી, જે પણ હોય તેના આપણો જોઈન્ટ કરી દેજો ગીત. બરાબર ને? તો શું બહુજન હિતાય અને બહુજન સુખાય. આપણો એક જ ગીતમાં બે મિત્રોને સમાવેશ મળી શકે તો એક, હજી એક મિત્રને ન્યાય મળી શકે એવું મારી ભાવના છે, શ્રોતા મિત્રો પ્રત્યે ભાવના છે અને આકાશવાણીનો સમય બચાવવું એ પણ મારી ભાવના છે. બરાબર ને?
1: તો સંભળાવીએ તમને તમારી પસંદનું ગીત. હેલો, હેલો,
2: કચ્છ અંજાર થી અલીભાઈ ખત્રી વાત કરું છું.
1: શું કરો છો આપ?
2: અમે ખત્રી કામ કરીએ.
1: અચ્છા, કલર કેવા પ્રકારનું કામ છે તમારું?
2: કામ અમારું કોટન નું હોય અને મોડલ સિક્સ જે સાડીઓ આવે છે, ટીસ્યુ પોલી વાળી, એ પણ ડાઈન કરવાની હોય અને કોટન નું કપડું પણ હોય, એ કલર કરવાનો હોય.
1: હવે તમને કઈ ખબર છે વિશ્વ યોગ દિવસ ઉપર કઈ કહી શકો?
2: હા, વિશ્વ યોગ દિવસ હમણાં 21 તારીખ ના હતો. હા, તો ના કરવું જોઈએ, બહુ સારી વસ્તુ છે શરીર માં, તો એમાં તંદુરસ્તી જળવાઈ રહે આપણા શરીર ની.
1: સારું, બોલો કયું ગીત સાંભળશો?
2: હા, તો હા, આજે બેન ફિલ્મ છે આપ આય બહાર આય, રફી સાહેબ અને લતાજી એ ગીત ગાયેલ છે.
1: હા,
2: મુજે તેરી મોહબ્બત કા સારા,
1: તો સંભળાવીએ તમારી પસંદ નું આ ગીત.

0: 96.7। विविध भारती पर अपनी पसंद के गीत सुनने के लिए कॉल कीजिए हमारे फोन इन प्रोग्राम हेलो हेलो में।
1: हेलो हेलो बोल के मेरे आजू बाजू डोल के।
0: अहमदाबाद का कोड है 079 और हमारा नंबर है 2754-2672 और 2754-1942। नंबर एक बार फिर से सुन लीजिए 2754-2672 और 2754-1942। हर सोमवार सुबह 10 बजे से 11 बजे के बीच बस अपना फोन उठाइए और जुड़ जाइए हमारे साथ। आप कहेंगे हम सुनेंगे और सुनेगा पूरा गुजरात। तो बस फोन उठाइए, नंबर मिलाइए और कहिए हेलो हेलो मेरा गाना चला दो,
2: मेरा गाना चला दो, गाना चला दो, गाना चला दो।
3: हेलो हेलो,
4: अरुण धाड़वे दक्षिण सोसाइटी मणिनगर थी बोलू।
3: हाँ जी बोलो, आप शू करो छो?
4: અમારો વ્યવસાય બિઝનેસ છે, લેબોરેટરી ગ્લાસ કાચના નું બનાવીએ છીએ.
3: હા સમજી ગઈ, પ્રેક્ટિકલ માટે જે ઉપયોગમાં આવે.
4: હા કાચમાં જે બી સાધુ લેબોરેટરીમાં વપરાય અમે મેન્યુફેક્ચરિંગ અને એ વટો ખાતે છે, નાનું કામ છે આપણું.
3: આજે કયું ગીત સાંભળશો?
4: સાધુ દેવે બહુ સારો જીવન, બહુ સારો અને આનંદ નો દિવસ હતો મારા માટે પણ અને બધા માટે હોય.
3: જી
4: મા બાપે આપણા જીવનના મોટા મોટા ગુરુ છે, એમના જેવા ગુરુ મળવું બી બહુ આનંદ ની વાત હોય છે.
3: જી બિલકુલ,
4: એમણે મને ઘણું બધું આપ્યું છે, એમના વિશે આ એક ગીત સંભાવ છું તો સારું રહેશે.
3: હા જી બોલો, કયું ગીત સાંભળશો?
4: હમ સાથ સાથ હૈ નહીં, એટલે જે મા બાપ વિશે વસે એ સંભળાવો છો તો જરૂર આનંદ.
3: ચોક્કસ, તો તમને સંભળાવીએ તમારી પસંદ નું આ ગીત.

0: સરખેજ ફતેપુર ફતેવાડી થી.
1: હા, શું કરો છો આપ?
0: હું રિટાયરમેન્ટ છું બેન. રેડિયો સાંભળીએ છીએ.
1: રેડિયોમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
0: લગભગ બધા તમને સારા લાગે છે.
1: સમાચાર ને પણ સાંભળો છો?
0: હા, સમાચાર દરેક વાળે. હા, અમારી ફેમિલીમાં મારી વાઇફ છે, છોકરો છે, પોતરો છે.
1: બરાબર. આપ શું કરતા હતા પહેલા?
0: હા, હું ટેલર કામ કરતો હતો.
1: ટેલર કામ કરતા હતા?
0: હા, મોતિયાનો પ્રયોગ થયા પછી બંધ કરી દીધું.
1: તો ત્યારના અને અત્યારનામાં કઈ ફેર લાગે છે તમને?
0: ઘણો ફેર છે બેન.
1: કેવી રીતનો?
0: તે વખતે કામ એટલું હતું કે નવરાત નહોતા રહેતા. અમે રેડીમેડ વધી ગયું છે. રેડીમેડ વધી ગયું એટલે 50% ફેર પડી ગયું.
1: કયું ગીત સાંભળશો બોલો?
0: ગોપી પિક્ચર નું સુખ કે સબ સાથી આપી દો ને.
1: તો ચાલો તમને સંભળાવીએ તમારી પસંદનું ગીત.

0: હેલો હેલો,
1: હાજી નમસ્કાર.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: હું ગિરનાર ની તળેટી માં વસેલા શહેર જુનાગઢ થી કિરીટ સોલંકી વાત કરું છું.
0: બોલો બોલો, આપ શું કરો છો?
1: મારું સિલાઈ નું કામ કરે, ટેલરિંગ નું, અને હું અને મારી સાથે છે વિમતી કીર્તિ સોલંકી.
0: તેઓ પણ આપની સાથે જ કામ કરે છે?
1: એવું, ઘરનું કામ, સાડી ના પોલ મુકવાના છે, એવું બધું કામ એ લોકો ઘરના સંભાળતા હોય. એટલે અમુક પછી અમે લોકો રસોઈ કામ માં એને મદદ કરતા હોય, એટલે અરસ પરસ આવી રીતે જિંદગી નો રથ છે એ હાઈલે રાખે છે. બસ ગીત સારું છે, ફિલ્મ એક ની ભૂલ નું, અને ગીત ના શબ્દો છે હમ તુમસે પ્યાર ન કરતે તો તુમ ક્યા કરો.
0: તો સંભળાવી તમને તમારી પસંદ નું આ ગીત.
1: ઓકે, થેન્ક યુ.

0: મિત્રો, આપણે તો ઈચ્છીએ કે આપણે સતત વાતો કરતા રહીએ અને વાતો અને ગીતોનો આ અવિરત પ્રવાહ ચાલતો રહે, પણ સમય આપણને તેમ કરતા રોકી રહ્યો છે. આજના કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે, પણ હા, આપ ફોન કરતા રહેજો અને સાંભળતા રહેજો આકાશવાણી, અને અમને આમ જ મળતા રહેજો. તો ફરી મળીશું આવા જ કોઈ કાર્યક્રમ સાથે. અત્યારે આપની રજા લઈશું. ઈશિતાના નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો હેલો
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.
4: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: શ્રોતા મિત્રો, ગજેન્દ્ર વર્મા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: શ્રોતા મિત્રો, બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં ઈડીના ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડા. દેશમાં 5 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો. અમેરિકાના યજમાનપદે વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબેનોનના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો યોજાશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન યુએસ ડોલરના પેકેજની જાહેરાત કરી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ. આજથી રાજ્યમાં 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા માટે અગરિયા વિસ્તારમાં સ્કૂલ ઓન વ્હીલ્સ બસનો શુભારંભ કર્યો. કચ્છના નાનારણમાં આવેલા ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ રહેશે. રાજપીપળા કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે બિહાર, અરૂણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, તેલંગાણા, કેરળ અને દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1થી, જ્યારે નોર્વેએ ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2થી પરાજય આપ્યો. અને હોકીમાં ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ દર વર્ષે 23 જૂને એટલે કે આજે ઉજવવામાં આવશે. આ દિવસનો હેતુ સમાજમાં વિધવાઓની સ્થિતિ, તેમના અધિકારો અને તેમના પડકારો અને ગૌરવપૂર્ણ જીવન તરફના તેમના માર્ગ વિશે જાગૃતિ લાવવાનો છે. આજે વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ ઘણી વિધવાઓ સામાજિક ઉપેક્ષા, નાણાકીય અસુરક્ષા, મિલકતના વિવાદો અને માનસિક એકલતા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ આપણને એ હકીકત પર

0: તેમ ભારતમાં પણ ઘણી વિધવાઓ સામાજિક ઉપેક્ષા, નાણાકીય અસુરક્ષા, મિલકતના વિવાદો અને માનસિક એકલતા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ આપણને એ હકીકત પર ચિંતન કરવાની તક આપે છે કે સ્ત્રીની ઓળખ ફક્ત તેના વૈવાહિક દરજ્જા દ્વારા જ નહીં, પરંતુ તેના વ્યક્તિત્વ, તેની ક્ષમતાઓ અને તેના અધિકારો દ્વારા પણ નક્કી થાય છે. વિધવાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અને તેમને સમાન તક અને સન્માન પ્રદાન કરવાની સમાજની જવાબદારી છે. ડોક્ટર દ્રષ્ટિ પટેલ આ મહત્વપૂર્ણ વિષય પર પ્રકાશ પાડતી એક ખાસ વાત રજૂ કરશે. આલેખ છે નીતિ પટેલનો. તો ચાલો આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે આ ખાસ વાર્તાલાપ સાંભળીએ.
1: નમસ્કાર. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ. શ્રોતા મિત્રો, આ દિવસ શા માટે અને એની શું જરૂર છે એ વિશે આજના આ કાર્યક્રમમાં કેટલાક વિચારો રજૂ કરવા છે. દુનિયાભરની ઘણી સ્ત્રીઓ માટે પતિને ગુમાવવાનું દુઃખ તેમના મૂળભૂત અધિકારો અને સ્વમાનભર્યું જીવન જીવવા સામે મોટો પડકાર બની રહે છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાનો જીવનસાથી ગુમાવે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિને નથી ગુમાવતી, પરંતુ ઘણીવાર પોતાનો સામાજિક દરજ્જો, આર્થિક સુરક્ષા અને ખાસ તો પોતાના માનવ અધિકારો પણ ગુમાવી બેસે છે. સદીઓ જૂના રૂઢિચુસ્ત નિયમો અને પિતૃસત્તાક માનસિકતાને કારણે વિધવાઓને અન્યાય, શોષણ અને એકલતાનો ભોગ બનવું પડે છે. વિશ્વભરમાં લગભગ 26 કરોડથી વધુ સ્ત્રીઓ વિધવાઓ હોવાનું આંકડાઓ કહે છે. વિચારો તો ખરા, 58 કરોડથી વધુ બાળકો વિધવા માતાઓના ઉછેર પર નભે છે. જો એક માતા ગરીબી અને ભેદભાવમાં જીવતી હોય તો તેની સીધી અસર આવનારી પેઢીઓ પર પડે છે. આ એક સામાજિક સાંકળ છે. જો આપણે આ સાંકળને મજબૂત નહીં કરીએ તો આપણે એક સ્વસ્થ સમાજની કલ્પના કેવી રીતે કરીશું? સશસ્ત્ર સંઘર્ષો, સામાજિક, આર્થિક કે ધાર્મિક સહિતના અનેક કારણોથી થતા વિસ્થાપન અને સ્થળાંતરને કારણે વિધવા બનતી સ્ત્રીઓની સ્થિતિ મુશ્કેલ બને છે. કોવિડ જેવી મહામારીને કારણે પણ મોટી સંખ્યામાં મહિલાઓ વિધવા બની, તો એવી અસંખ્ય મહિલાઓ છે જેમના પતિ કોઈ કારણે ગુમ કે ગાયબ થઈ ગયા હોવાને લીધે તેમને વિધવાઓ જેવું જીવન પસાર કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે વિધવાઓના વ્યક્તિગત અનુભવો અને જરૂરિયાતો પ્રત્યે જાગૃતિ ફેલાય અને દરેક પ્રકારે તેમને સન્માનભર્યું જીવન જીવવા મળે. અનેક દસકાઓથી વિધવાઓને વારસાના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહી છે. જીવનભરના સાથી એવા પતિના મૃત્યુ પછી સ્ત્રી પાસેથી મિલકત પડાવી લેવાય છે, કે પછી પૂર્વગ્રહો, અંધશ્રદ્ધા, વહેમ કે શંકાના કારણોસર તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. વિશ્વભરમાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓને વૃદ્ધાવસ્થાના પેન્શન મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે, એટલે પતિના મૃત્યુ બાદ મહિલાઓને નિરાધાર બનવું પડે છે. વિધવાઓ પાસે પોતાનું અને સંતાનોનું ભરણપોષણ કરવા માટે બેંક ખાતાની સુવિધા ન હોય તેવું પણ બને. નિરાધાર માતાવાળા પરિવારો અને એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ ગરીબીના બોજા હેઠળ વધુ દબાતી જાય છે. સમગ્ર વિશ્વ ડિજિટલ ટેકનોલોજી અને સંપર્કના નવા માધ્યમોથી નજીક આવી રહ્યું છે, ત્યારે વિધવા જીવન જીવતી અને મુશ્કેલી અનુભવતી મહિલાઓના પ્રશ્નો પર ધ્યાન આપવાની ફરજ આપણા સૌની બની રહે છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિધવાઓની સમસ્યાઓ અને તેમના અનુભવો તરફ લોકોનું ધ્યાન ખેંચવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે 2011 થી 23 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવ્યો છે. વિશ્વભરની લાખો વિધવાઓ અને તેમના પર આશ્રિત સંતાનો કે પરિવારજનોને નડતી ગરીબી, પ્રણાલીગત અન્યાય અને સામાજિક બહિષ્કારની સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસ સમર્પિત છે. ઇનવિઝિબલ ક્રાઇસિસ એટલે કે અદ્રશ્ય કટોકટી તરીકે ઓળખાતું વૈધવ્ય વૈશ્વિક સ્તરે અંદાજે 26 થી 30 કરોડ મહિલાઓને અસર કરે છે. જેમાંથી લગભગ દર દસમાંથી એક

મહિલા અત્યંત ગરીબીમાં જીવન જીવે છે. સંસ્કૃત ભાષામાં ધવ એટલે પતિ અથવા પુરૂષ. જે સ્ત્રીનો પતિ હયાત હોય તે સધવા અને જેનો પતિ હયાત ન હોય તે વિધવા. પરંપરાથી પુરૂષ પ્રધાન ભારતીય સમાજમાં વિધવાઓ અશુભ મનાતી, કોઈપણ શુભ પ્રસંગે તેમની હાજરી ઇચ્છનીય ગણાતી નહીં. આ પ્રકારની માન્યતાઓ વચ્ચે આજે પણ સમાજ વિધવાને અનેક સંદર્ભોમાં સમાન હક અને દરજ્જાથી વંચિત રાખે છે. ભારતમાં 19મી સદીના સમાજ સુધારા આંદોલને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. તેમાં વિશેષ કરીને વિધવાઓની પરિસ્થિતિ સુધારવા માટે અને વિધવા વિવાહના મુદ્દે અસરકારક પ્રયત્નો થયા. 19મી સદીમાં હિન્દુઓની ઉપલી જ્ઞાતિઓમાં વિધવાઓ પર અનેક સામાજિક ધાર્મિક બંધનો હતા, જેવા કે મુંડન કરાવવું, અલૂણું ખાવું કે એકવાર ખાવું, શૃંગાર કરવા નહીં, ખૂણો પાળવો વગેરે. ઈસવીસન 1829માં સતી પ્રથા પ્રતિબંધ ધારો અને 1856માં હિન્દુ જાતિની વિધવાઓના લગ્ન બાબત કાયદાની સર્વે હરકતો દૂર કરવા ધારો, આ બંને કાયદાઓ સમાજ સુધારા આંદોલનના પરિણામો હતા. વિધવા મહિલાઓની પરિસ્થિતિ બદલવાની પ્રેરણા ધ લુંબા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ રાજ લુંબા પાસેથી મળે છે. તેમની માતા પંજાબમાં રહેતા શ્રીમતી પુષ્પાવતી લુંબા 1954માં જ્યારે વિધવા બન્યા ત્યારે તેમની ઉંમર 37 વર્ષની હતી. તેમના પર 7 બાળકોની જવાબદારી હતી. તે સમયે સમાજની ટીકાઓ વચ્ચે પણ તેમણે હિંમત ન હારી. પુષ્પાવતીજીના જીવન અને તેમણે કરેલા સંઘર્ષમાંથી જ વિશ્વભરની વિધવાઓ માટે એક આંદોલન જન્મ્યું. 25 વર્ષથી વધુ સમયથી કાર્યરત ધ લુંબા ફાઉન્ડેશન વૈશ્વિક સ્તરે વિધવાઓના અધિકારોનું સમર્થન કરે છે. આ ફાઉન્ડેશને એવા અભિયાનનું નેતૃત્વ કર્યું જેના પરિણામે 2011માં યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ઇન્ટરનેશનલ વિડોઝ ડેની જાહેરાત કરી. કોઈપણ વિધવાને સહન ન કરવું પડે, વિકાસની ગતિમાં એ પાછળ રહી ન જાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. આ દિવસનો મુખ્ય હેતુ વૈધવ્યને માત્ર એક વ્યક્તિગત કે ખાનગી દુર્ઘટના તરીકે રાખવાને બદલે તેને માનવ અધિકારો અને વૈશ્વિક વિકાસની મુખ્ય ધારાની પ્રાથમિકતા બનાવવાનો છે. આ દિવસના કેટલાક હેતુઓ પણ આપણે જાણીએ. વિધવાઓ જ્યારે તેમના ઘરની મુખ્ય આવક ગુમાવે છે, ધિરાણ મેળવવામાં અસમર્થ બને છે અથવા વેતનમાં ભેદભાવનો સામનો કરે છે, ત્યારે તેઓ જે ગરીબીની સ્થિતિમાં ધકેલાઈ જાય છે તેની સામે લડવું. વિધવાઓને તેમના હકના વારસા, જમીનની માલિકી અથવા તો તેમના બાળકોના પાલન પોષણનો હક નકારતા રૂઢિગત અને ધાર્મિક કાયદાઓને પડકારવા. હિંસક અથવા અપમાનજનક શોક અને અંતિમ સંસ્કારની વિધિઓને વ્યવસ્થિત રીતે નાબૂદ કરવી. વિધવાઓને અપશુકનિયાળ, શ્રાપિત અથવા સામાજિક રીતે બહિષ્કૃત ગણતા ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક કલંકોને દૂર કરવા. અને એ વાત પર ભાર મૂકવો કે જો લાખો વિધવાઓ પ્રત્યે ધ્યાન નહીં અપાય, તેમને પાછળ છોડી દેવામાં આવશે, તો સ્ત્રી પુરૂષ સમાનતા અને ગરીબીનો અંત કેવી રીતે આવશે? વૈશ્વિક સ્તરે આનું અમલીકરણ સંયુક્ત રાષ્ટ્રની યુએન વિમેન સહિતની સંસ્થાઓ, વિવિધ દેશોની સરકારો અને બિન સરકારી સંસ્થાઓ જેવી કે ગ્લોબલ ફંડ ફોર વિડોઝના સંયુક્ત પ્રયાસો દ્વારા થાય છે. નાણાકીય સાક્ષરતા, સૂક્ષ્મ ધિરાણ એટલે કે માઇક્રોલોન અને વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વિધવાઓ સ્વતંત્ર આજીવિકા મેળવી શકે. 2012 પછી લુંબા ફાઉન્ડેશને ભારતમાં તેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા. સીવણ મશીન અને કૌશલ્ય પહેલ દ્વારા હજારો વિધવાઓને કપડાં બનાવવાની તાલીમ મળી, સાથે સીવવાનું મશીન આપવામાં આવ્યું. જેલની અંદરની વિધવાઓ અને વારાણસીની વિધવાઓને ટેકો આપતી યોજનાઓ પણ અમલમાં મુકાઈ. વારાણસીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમ અંતર્ગત 5000 મહિલાઓને તાલીમ અને સાધનો આપવામાં આવ્યા હતા.

વિધવાપણું કે વૈધવ્ય એ માત્ર વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ એક વૈશ્વિક માનવ અધિકારનો મુદ્દો પણ છે, જે ઊંડે સુધી રહેલી સાંસ્કૃતિક પ્રથાઓ, કાયદાકીય અન્યાય અને સામાજિક ઉપેક્ષા દ્વારા ટકી રહ્યો છે. આ વાસ્તવિકતાને બદલવા માટે આંતરરાષ્ટ્રીય જાગૃતિ, રાજકીય ઇચ્છાશક્તિ અને સામૂહિક પગલાંની જરૂર છે. એવું જોવા મળે છે કે પરિવારો આર્થિક જવાબદારીઓથી બચવા માટે વૃદ્ધ અથવા અસહાય વિધવાઓને તરછોડી દે છે. આવી હજારો મહિલાઓ વૃંદાવન અને વારાણસી જેવા શહેરોમાં સ્થળાંતર કરીને નાની ઓરડીવાળા આશ્રમોમાં રહે છે અથવા ભિક્ષા અને દાન પર નિર્ભર રહે છે. પરંપરાગત ભારતીય પરિવારોમાં મોટાભાગની મહિલાઓ પાસે સ્વતંત્ર આવક, બેંક ખાતું કે નાણાકીય સાક્ષરતા હોતી નથી. તેથી પતિના અચાનક મૃત્યુથી તેઓ લાચાર બને છે, તેમનું શોષણ થાય છે. ભારતમાં અનેક બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ વૃંદાવન જેવા સ્થળોએ બુનિયાદી સ્તરે કામ કરે છે, શેરીઓમાં રઝળતી ત્યજી દેવાયેલી વિધવાઓનો બચાવ કરે છે, આશ્રય સ્થાનો ચલાવે છે, આરોગ્ય સંભાળ પૂરી પાડે છે અને દર મહિને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. સેવાભાવી સંસ્થાઓ વિધવાઓને સીવણ, વણાટકામ, અગરબત્તી બનાવવા કે પર્યાવરણને નુકસાન ન કરે તેવી ચીજવસ્તુઓના નિર્માણ જેવી આર્થિક પ્રવૃત્તિઓની તાલીમ આપે છે. આર્થિક રીતે આત્મનિર્ભર બનાવીને વિધવાઓનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરે છે. આ હેતુને સમર્પિત રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, જે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ચલાવવામાં આવે છે. આ કેન્દ્રીય માળખાની સાથે વિવિધ રાજ્ય સરકારોએ પણ યોજનાઓનો વ્યાપ વધારવા અને સહાયની રકમ વધારવા માટે સમાંતર અથવા પૂરક યોજનાઓ અમલમાં મૂકી છે. આનું એક ઉદાહરણ છે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા બહેનો માટેની આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી મહિલાઓને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા ધરાવનાર વિધવા બહેનો માટેની ગંગા સ્વરૂપા પેન્શન સ્કીમ અંગે વધુ માહિતી ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. આ દિવસ વિધવાઓને તેમના સંપૂર્ણ અધિકારો અને સન્માન અપાવવા તરફ પગલાં લેવાની એક ઉત્તમ તક છે. આમાં તેમને તેમના વારસાગત અધિકાર, જમીન અને ઉત્પાદક સંસાધનોમાં યોગ્ય હિસ્સો મેળવવા અંગેની માહિતી આપવી, માત્ર વૈવાહિક સ્થિતિ પર આધારિત ન હોય તેવા પેન્શન અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, યોગ્ય કામ અને સમાન વેતન આપવું, તેમજ શિક્ષણ અને તાલીમની તકો પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વિધવાઓને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા માટે સક્ષમ બનાવવાનો અર્થ એ પણ છે કે સમાજમાંથી તેમને બહિષ્કૃત કરતા કે બાકાત રાખતા સામાજિક કલંકો અને ભેદભાવપૂર્ણ કે નુકસાનકારક પ્રથાઓને દૂર કરવી. આપણી જવાબદારી માત્ર સહાનુભૂતિ દર્શાવવાની નથી, પરંતુ પરિસ્થિતિ અંગે જાગૃતિ સાથે વ્યવસ્થિત પરિવર્તન લાવવાની છે, જે માટે જરૂરી છે કે સમાજની સામૂહિક માનસિકતા બદલવી પડશે. વિધવા સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ દયાનો નહીં, પરંતુ સન્માનનો હોવો જોઈએ. સ્થાનિક સ્તરે વિધવા બહેનોને રોજગાર અને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને તેમનો વારસો, મિલકત અને કાયદાકીય અધિકારો મળે. પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમના પ્રશ્નોને પ્રાધાન્ય મળવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસ જાહેર કર્યો છે, પરંતુ વાસ્તવિક ફેરફાર આપણી આસપાસ, આપણા ઘરોથી શરૂ થવો જોઈએ. આપણે એક એવો સમાજ બનાવવો છે જ્યાં કોઈપણ સ્ત્રીને તેના પતિના મૃત્યુ બાદ પરિત્યક્ત કે અસહાય ગણવામાં ન આવે.

0: વિધવા બહેનોની શક્તિને ઓળખવી એ કોઈ પરોપકાર નથી, પરંતુ એક નૈતિક ફરજ છે. દરેક વિધવા બહેનને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, અને આ અધિકાર અપાવવો એ આપણા સૌની જવાબદારી છે. નમસ્કાર.
1: આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તે વિશે ડોક્ટર દ્રષ્ટિ પટેલને આપ સાંભળી રહ્યા હતા. આલેખ નીતિ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.

0: લાખની લોટરી મને? વાવ!
1: પસાણી
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
4: બહેનો, જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, પણ પ્રણયની લાગણીઓ છે મજાની કેટલી.
5: બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો ને તો જાણો ખાનદાની કેટલી.
4: અંધ થઈ પૂજું તને, પણ તું જરા વિચારજે, જુલમ તારા કેટલા ને મહેરબાની કેટલી.
5: એક પળ નક્કી નથી ને વાત ભવ ભવની કરું, લાખના સોદા કરું પણ આમદની કેટલી.
4: આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ગણી, તડપવાની કેટલી ને માણવાની કેટલી.
5: આજથી મેં પણ બધી માંગણી પડતી મૂકી, માંગવાની કેટલી અને પામવાની કેટલી. તો આ બધી લાગણીઓની આપલેની અને હિસાબની વાતો પડખે મૂકી અને તમારી સાથે તમારા પત્રો અને પ્રત્યુત્તર સાથે ઉપસ્થિત છે. એની સાથે છે પરેશ કુમાર, ઉષા બહેન, ભાવના બહેન, હર્ષા બહેન, કાજલ બહેન, વત્સલ, સહપરિવારના જય જીનેન્દ્ર. તો શાંતિલાલભાઈ, આપને પણ અમારા બંનેના જય જીનેન્દ્ર. ખાસ અમારા પત્રના પ્રત્યુત્તર રેગ્યુલર બંને બહેનો સાથે રહીને લાગણીસભર રીતે પૂરેપૂરા એક પણ શબ્દ બાકી રહ્યા વગર જે વાંચી સંભળાવે છે ને, તે અમને એટલો બધો આનંદ આપી જાય છે ને કે જેની સીમાનો અંત આવે તેમ નથી. ખરેખર સગા સંબંધી સ્નેહીઓથી પણ વિશેષ યાદ કરીને પત્રના પ્રત્યુત્તર વાંચી સંભળાવો છો, તે અમારાથી કેમ ભૂલી શકાય. કાર્યક્રમ સહ્યર અમારો માનીતો કાર્યક્રમ છે અને સરસ મજાના સુવિચાર સાથે એમણે પત્રનો અંત કર્યો છે. આવેલા દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરો તો જન્મ મરણની પરંપરા વધવાની જ, અને જો આવેલા દુઃખને સમતા ભાવે સહન કરશો ને, પુણ્યાનું બંધુ પુણ્ય બંધાશે. આવા સરસ મજાના વિચાર સાથે એમણે પત્ર પૂરો કર્યો છે. તો આવી જ રીતે શાંતિલાલભાઈ, કાર્યક્રમ સાથે જોડાયેલા રહો ને આવા જ સુવિચારો સાથે અમને પત્ર લખતા રહો.
4: અને હવે આ પત્ર મળ્યો છે ગામ જાડિયા, અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર થી. મિત્રો છે માધુભાઈ ચૌહાણ, લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેઓ લખે છે કે અમે સહ્યર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો જિજ્ઞાબેન અને ધારાબેન ખૂબ સરસ મનથી કાર્યક્રમ રજૂ કરે છે. પત્રોના જવાબ, પસંદગીના ગીત સાંભળવાની ખૂબ મજા આવે છે. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવું. મારા રેડિયોના માધ્યમથી જે મિત્રો મને મળ્યા છે, ભાઈને પણ ભૂલાવે તેવા મિત્રો છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જગદીશભાઈ ગોહિલ, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ, નંદુબેન, બાબુભાઈ દરજી, રમેશભાઈ ઝાલા, જીજ્ઞેશભાઈ ખારવા, કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, બધા મિત્રો સાથે મળીને કાર્યક્રમ સાંભળીએ છીએ. તો મધુભાઈ, આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મુકતા રહેજો. ધારાબેન, એમનો આપણને બીજો પત્ર પણ મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે હું 3જા ધોરણમાં ભણું છું. અત્યારે શાળામાં વેકેશન છે અને હું મામાના ઘરે વેકેશન કરવા ગયો છું અને આ કાર્યક્રમમાં મારો પહેલો પત્ર છે. તો વિવેકભાઈ, આપને કાર્યક્રમમાં નવા પત્ર મિત્ર તરીકે આવકારીએ છીએ અને હવે તમે પણ પત્ર નિયમિત રીતે લખતા રહેજો. તેમાં તેઓ લખે છે કે મારી શાળા ખૂબ સરસ છે અને તેમાં પંખી, ચકલીના માળા, ઘર, આ બધું ખૂબ સરસ છે. અને તેઓ લખે છે કે મારા પપ્પા મધુભાઈ સહયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળે છે, સહયર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરી રાખે છે. જ્યારે હું શાળાએથી આવું છું ને, ત્યારે આ કાર્યક્રમ સાંભળું છું અને સાંભળીને મને ખૂબ મજા આવે છે. તો વિવેક, આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો અને કાર્યક્રમમાં નિયમિત રીતે પત્ર લખતા રહેજો.
5: કાર્યક્રમનો હવેનો પત્ર છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને કાયમ લખે તથા મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. સાતે વારમાંથી સૌથી મંગળ હોય તો એ છે મંગળવાર, અને આપણો સહયર કાર્યક્રમ પણ મંગળવારે જ પ્રસારિત થાય છે. તેથી કાર્યક્રમમાં 4 ચાંદ લાગે એમાં કોઈ અપીલ હોય જ ન શકે. સહયર અમારો અતિ પ્રિય કાર્યક્રમ છે, જેને અમે સાંભળતા નથી પણ રસપાન કરીએ છીએ. 7 મે થી કરીને 19 મે સુધી અમે લોકો યાત્રા પ્રવાસમાં હતા. તે દરમિયાન અમે ભુજથી 1000 કિલોમીટર દૂર હતા, પરંતુ આકાશવાણી ભુજના પ્રસારણથી દૂર નહોતા અને ઓલ ઇન્ડિયા રેડિયોની મોબાઈલ એપ પરથી કાર્યક્રમનું રસપાન કરતા હતા. અને અમારી સાથે અમારી બસમાં ટોટલ 50 મુસાફરો પણ આકાશવાણી ભુજના પ્રસાર

કારણે સાંભળતા હતા. તો જીજ્ઞાબેન, આપણા આ કાર્યક્રમની ચોક્કસ એક સરાહનીય વાત છે અને અમને એક જાતનો આત્મસંતોષ છે કે આ માધ્યમથી આપણે આવું સરસ મજાનું મનોરંજન અમે પૂરું પાડીએ છીએ અને હજુ પણ પૂરું પાડતા જ રહેશું. અને આવી રીતે જ પત્ર દ્વારા કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પ્રતિભાવો ચોક્કસ આપતા રહેજો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.

કાર્યક્રમનો હવેનો પત્ર લઈને તો આ પત્ર મળ્યો છે ભાવનગર તાલુકાના તળાજા ગામના બપાડાના આપણા નિયમિત શ્રોતા મિત્ર પોપટભાઈ રાવળનો. તેમની સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમસ્ત મકવાણા પરિવાર. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહ્યર કાર્યક્રમ હંમેશા માટે લાજવાબ હોય છે.

0: હોય છે અને ખૂબ સુંદર હોય છે. તો જીજ્ઞાબેન, આપણે પરમાર અમિત કમલેશભાઈને આપણા સહિયર કાર્યક્રમમાં પ્રથમ અને નિયમિત પત્ર તરીકે આવકારીએ છીએ અને આશા રાખીએ કે નિયમિત રીતે આપણો કાર્યક્રમ સાંભળતા રહે અને લાગણી એમના પત્રો દ્વારા વહેતી મુકતા રહે.
1: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ભાવનગરથી પ્રવીણ ચંદ્રભાઈનો. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ અમારો ખૂબ મનપસંદ કાર્યક્રમ છે. તેમાં જે ધારાબેન અને જીજ્ઞાબેને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા વિશેની જે વાતો કરી તે અમને ખૂબ પસંદ પડી. એમનો જે ચિતાર આપ્યો એ એમની મીઠી વાણી થકી અમને ખૂબ ગમ્યો. અને આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમમાં પત્રો અને પસંદગી રજૂ થાય છે ને તે સાંભળવાની અમને ખૂબ મજા આવે છે. તો પ્રવીણચંદ્રભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને નિયમિત રીતે પત્ર પાઠવતા રહેજો.
0: અને કાર્યક્રમમાં હર હંમેશ આપણને જે સરસ મજાની પોતાની કવિતાનું રસપાન કરાવે છે એવા અંજારના અલ્પા નિર્મળ અમીનો આપણને પત્ર મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે વરસે તે જળ ન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર,
1: છો ચમકતા મોતી સમંદરમાં, પર્ણ ચમકે ન ઝાકળ વગર,
0: હો જગમાં સૌ સાથે સારા સરી, ગમતા મળે ન અંજળ વગર,
1: જીવન ભરેલું મુશ્કેલીઓથી, ધીરજ ખોવી ન ફળ વગર,
0: હોય જો આતમ રાજી રાજી, અદૃશ્ય રહે ન જળહળ વગર,
1: સુખ દસ્તક નથી આપતું કદીએ, વ્યથાઓ ભરેલ ન પણ વગર.
0: અને સાથે સાથે જામનગર થી ધર્મેન્દ્રસિંહ રાઠોડ નો પણ આપણને સંદેશો મળે છે અને તેઓ પણ આપણા આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્ર છે અને તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, માહિતીસભર વાતો અને અવનવી ચટાકેદાર વાનગીઓ વિશે જે જાણકારી આપણે એમને આપીએ છીએ ને જીજ્ઞાબેન, એમને ખૂબ ગમે છે. અને સાથે સાથે ભાવિની પંડ્યાનો જે વાર્તાલાપ હતો, ચાલો તરુવરને ભજીએ અને સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ રસોડું, એ શીર્ષક હેઠળ જે કાર્યક્રમ રજૂ થયો તે સાંભળવાની ખૂબ મજા આવી. તો આ રીતે જ ધર્મેન્દ્રસિંહભાઈ, આપ કાર્યક્રમ સાંભળતા રહો અને આપના પ્રતિભાવો અમને મોકલતા રહો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.

જીજ્ઞાબેન, હવેનો આ પત્ર આપણને મળ્યો છે ધીરજ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી આપ બંને બહેનો સરસ પઠન કરો છો, અવનવી વાનગીઓ અને રેસીપી પણ સરળ ભાષામાં કહો છો. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણી ભુજ કેન્દ્રએ જે શ્રોતાઓને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું છે, કેન્દ્રની પ્રસારણ ક્ષમતા ઓછી હોવા છતાં પણ લોકપ્રિય કાર્યક્રમોની ભરમાર કરેલ. આજે જૂના દિવસો યાદ કરીએ તો આદરણીય મદનકુમાર અંજારિયા, ખ્વાબ રમેશભાઈ જાની, પ્રભાબેન ચૌહાણ, સ્વર્ગવાસી ઉમર સમા, જયેશભાઈ રાવલ, ભરતભાઈ યાજ્ઞિક, ભગીરથભાઈ, ભરતભાઈ ચતવાણી, પ્રેરકભાઈ વૈદ્ય, ડોક્ટર મીરાબહેન, સૌરભ, બીમાબહેન, સુધાબહેન, મનોજભાઈ સોની, કલ્પનાબેન, ભૂમિબેન, સમૃદ્ધિબહેન, ધારાબેન, જીજ્ઞાબેન, સ્મિતાબેન, હર્ષાબેન, ચિત્રાબેન, તન્વીબેન અને કઈ કેટલાય નામો હશે જેઓની આકાશવાણી ભુજની લોકપ્રિયતામાં અગત્યનું યોગદાન રહેલું છે. અગાઉ બહેનોનો કાર્યક્રમ રજૂ કરતા સેવાનિવૃત્ત એવા એનાઉન્સર બહેનોની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા વિનંતી. સાથે સહયારના માધ્યમથી આકાશવાણી ભુજની સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ તેમજ અન્ય અધિકારીગણ તેમજ એનાઉન્સર ભાઈ બહેનની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા નમ્ર અરજ. આપણે પરિવારના સભ્યો ભલે અલગ અલગ ઘરોમાં રહેતા હોઈએ પણ સાંજનું જમવાનું એક સાથે જમીને તો એકબીજાની સુખ દુઃખ સમસ્યા જાણી શકાય તેમજ એક પરિવારની ભાવના મજબૂત થાય. સહયાર કાર્યક્રમ થકી શ્રોતાઓનો મિત્રતામાં વધારાનો યશ આપ બંને બહેનોને તેમજ સહયાર ગ્રુપને એક તાંતણે બાંધનાર આદરણીય કિરીટભાઈ, પ્રદીપભાઈ, નરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, વિભાભાઈ, માધુભાઈ, પ્રવણચંદ્રભાઈ, હિરેનભાઈ, રમણીકભાઈ તમારા સૂચનને

0: તમારા સૂચનને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને પત્ર લખતા રહો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ગણેશ સોસાયટી ખંભાતથી. મિત્રો છે જિજ્ઞેશ ખારવા અને એમની સાથે છે પિંકી, દીપક, હેતલ, તુષ્ટિ અને જય. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમમાં આ અમારો પ્રથમ પત્ર છે, તો કાર્યક્રમમાં સામેલ કરવા વિનંતી. તો જિજ્ઞેશભાઈ, આપને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને આપ પાસેથી ચોક્કસથી વચન લઈએ છીએ કે આપ અમારા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર બની રહેશો. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે, અમે નિયમિત રીતે સાંભળીએ છીએ, પણ કાર્યક્રમમાં પત્ર પ્રથમવાર લખ્યો છે. તો જિજ્ઞેશભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો.
0: હવેના આપણા નિયમિત શ્રોતા મિત્ર એવા કલ્પાબેન ઉપાધ્યાયનો આપણને પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ સહિયર કાર્યક્રમ વિભાગ ધારાબેન અને જિજ્ઞાબેનને ભુજથી કલ્પા જયદેવ ઉપાધ્યાયના પ્યારસભર નમસ્કાર. સાથે છે મીનાબેન, રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મીઠુડો લાડકો, માધવ, મોરબીથી મમ્મી પપ્પા, નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક અને ભાભી ભૂમિકા. સાથે છે સખી અંજારથી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષાભાઈ અને દીપાબેન દવે માંડવીથી, જામનગરથી ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડ અને સમગ્ર સહિયર ગ્રુપ. સમીક્ષામાં જણાવું તો મંગળવારના રોજ ડોક્ટર ખયાલીબેન વૈદ્યએ જે પર્યાવરણને લગતો ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો એ પસંદ આવ્યો અને જીવનમાં ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે વેસ્ટ કચરો કેવી રીતે ક્યાં નિકાલ કરવો અને એની ખૂબ સરસ માહિતી સાથે માર્ગદર્શન આપ્યું. માટે બહેનને અમારા તરફથી ખૂબ થેન્ક યુ કહેજો. અને ત્યાર પછીના મંગળવારે પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ સુપરથી ઉપર રહ્યો. આપેલા તમામ ગીતો પણ સરસ હતા. તમામ મિત્રોના રેકોર્ડ બ્રેક પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો એ જાણી ખૂબ જ આનંદ થયો. બંને દીદીઓની પ્રસ્તુતિ હર હંમેશની જેમ ખૂબ જ સરસ હોય છે, માટે માર્ક આપવામાં આવે તો 100માંથી 150 માર્ક આપવા પડે, એમાં કઈ શંકા નથી. તો કલ્પાબેન, આપ સૌ પત્ર મિત્રોને પણ અમારા તરફથી 100માંથી 150 માર્ક ચોક્કસ આપવા પડે, કારણ કે તમે શ્રોતા મિત્રો છો તો અમે છીએ અને તો જ કાર્યક્રમ છે. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને આપણી લાગણી વહેતી કરતા રહો.
1: અને કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે મોરબીથી પૂનમ જીતેન્દ્રભાઈ ત્રિવેદી. તેમની સાથે છે ચારુમતીબેન, ભાનુશંકર ત્રિવેદી, બંને દીકરાઓ સ્મિત અને ધ્રુવિલ, નણંદબા નીતાબેન અને લાલો ભાણિયો રુદ્રાક્ષ અને વાલો ભાણિયો રુદ્રાક્ષ. સમીક્ષામાં જો જણાવું ને તો ભુજ કેન્દ્ર પરથી આવતો સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે. તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, નાટકો, વાનગીની રીતો, આપેલી ટિપ્સ અમને ખૂબ જ પસંદ પડે છે. અને હમણાંની જો દીદી વાત કરું ને તો આપ બંને માણસ અને હમણાંની જો દીદી વાત કરું ને તો અમે બંને માણસ એટલે કે હું અને જીતેન્દ્રભાઈ ચારધામની યાત્રાએ ગયેલા હતા, તેથી કાર્યક્રમ સાંભળી શક્યા ન હતા. પરંતુ સમીક્ષા કરતા ખબર પડી કે ડોક્ટર ખયાલીબેન વૈદ્યનો વાર્તાલાપ ખૂબ સરસ હતો અને પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ જે છે તેમાં પણ મારા પત્રનો સમાવેશ થયો હતો અને તમે એ પત્ર વાંચ્યો હતો તે જાણી મને ખૂબ આનંદ થયો. સાથે તેઓ લખે છે કે ગરમીની સીઝન છે તો ચકલાને દાણા અને પાણી નાખીએ અને આપણી તંદુરસ્તીનો પણ હંમેશા ધ્યાન રાખીએ, એવી જ આશા સાથે મારા શબ્દોને વિરામ આપું છું. તો પૂનમબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો. બહેનો, આપણી સાચી ઓળખ આપણા શબ્દોથી નહીં પણ આપણા સારા કર્મોથી થાય છે.
0: સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જ જીવનને ખુશીઓથી ભરપૂર બનાવે છે. તો હવે સરસ મજાના વિચાર સાથે આજના કાર્યક્રમનો સમય પણ અહીં સમાપ્ત થયો.
1: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં.
0: ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો તારાબેન.

હસમુખ પાટડી અને આપ સાંભળી રહ્યા હતા રચનાથી ભગોચારણની સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટમાં સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે.
1: પિછલે 12 વર્ષો કે જો ભી સિદ્ધિયાં દેશની રહી હૈ उनके मूल में राष्ट्र प्रथम की भावना ही केंद्र में है. स्वच्छ भारत अभियान से लेकर मेक इन इंडिया, खादी खरीदने पर जोर, स्थानीय वस्तुएं खरीदने पर जोर, ये सारे इनिशिएटिव इसलिए सफल हुए क्योंकि देश की जनता ने देश को सबसे ऊपर रखते हुए અપના કર્તવ્ય નિભાયા.
0: તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1: 2014 में करीब 28 लाख लोग हर रोज मेट्रो से सफर करते थे. आज करीब 1 करोड़ 28 लाख लोग हर रोज मेट्रो से सफर कर रहे हैं. अब वंदे भारत, नमो भारत और अमृत भारत जैसी अच्छी सड़कों, अच्छे हाईवे से समय तो बच ही रहा है. गाड़ियों की मेंटेनेंस पर होने वाला खर्चा भी कम हुआ है. बीते वर्षों में एयरपोर्ट की संख्या डबल हुई है. इससे कई छोटे छोटे शहरों में भी મિડલ ક્લાસ કો હવાઈ યાત્રા કી સુવિધા પહેલી વાર મિલી હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારત અભૂતપૂર્વ તકના સમયગાળામાં પ્રવેશી રહ્યું છે. તેમણે દેશના યુવાનો, ઉદ્યોગ સાહસિકો, નવીનતાઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી તકોનો લાભ લેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.

0: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है। आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी। इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता ममूती, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा जैसी प्रमुख हस्तियां शामिल हैं। पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान को मान्यता देने के लिए प्रदान किए जाते हैं। सौम्य शरण, आकाशवाणी समाचार, दिल्ली।
1: राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाले आजे नवा सुरक्षा जोखमो अने पड़कारोथी वाकेफ रहेवानी जरूरियात पर भार मुक्यो। नवी दिल्लीमां 16मी ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारोनी बैठकमां बोलता श्री डोभाले कह्युं के बिनपरंपरागत जोखमो राष्ट्रीय सरहद पार करी गया छे। તેમણે નવીન વિક્ષેપકારક તકનીકો, આતંકવાદના વધુ છુપાયેલા પ્રકારો, સાયબર જોખમો વધુને વધુ ડિજિટાઇઝડ થઈ રહ્યા હોવા પર ભાર મૂક્યો હતો। 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન ચર્ચાઓ બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર કેન્દ્રિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું। વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમારો, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે। એક લેખમાં તેમણે કહ્યું કે 15મી જુલાઈથી અમલમાં આવનાર આ કરાર બ્રિટનમાં ભારતીય માલસામાન માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે। 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસમાં વધારો થશે। કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે। ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે। મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેઇલોન વોઇફઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા। 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। સુરક્ષાદળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાયફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા। તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની અતૂટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે। શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। ઈડીએ જણાવ્યું કે આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે। પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે। દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે। કુલ 371 દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા। રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। એકંદરે મૃત્યુદર 25.5% હતો। પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી 2 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે। વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી

0: કરવા સક્ષમ ક્વાન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે. તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વાન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે. બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વાન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1 પરાજય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વેએ આજે ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફાન્સે આજે ગ્રુપ આઈના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: यह है आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भूज केंद्र का.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની પ્રતિબદ્ધતાની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે.
1: અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા. એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1% પણ ઓછો થયો છે, એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા.
0: કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આમ કહ્યું હતું. તેમણે વાલીઓને SMCના માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની સેક્ટર 24 પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
2: ગુરુજનો શિક્ષકો જે પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાઓ સ્કૂલ વ્યવસ્થાઓ પાણીની સુવિધાઓ આ બધી વ્યવસ્થાઓ એ આજે આપણે સરકારી સ્કૂલમાં કલ્પી પણ ન હોય. ગરીબ મધ્યમ વર્ગને શ્રમિકનું બાળક એ ભણે અને એને સમાજને સરકાર એ એકલા અટુલા નથી, આ પ્રકારનો ભાવ પણ આ કાર્યક્રમો દ્વારા જોવા મળે છે.
0: રાજ્ય દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ ST ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે, ત્યારે ગુજરાત ST દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળા માટે ST વેસ્ટ બસમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. બસમાં 20થી વધુ બાળકો માટે સોલાર એનર્જીના માધ્યમથી TV અને ડીશ TVની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરિયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી શ્રી સંઘવીએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને સહકાર પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી આગામી પગલાં નક્કી કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેન્કોમાં ખાતાઓ ખોલાવ્યા હતા, સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઇલ સીમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે

સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચમાં વીજ વિભાગે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ડ્રાઇવમાં 25 ગેરરીતિઓ ઝડપીને સંબંધિત ગ્રાહકોને 36 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઝુંબેશ દરમિયાન કુલ 1116 વીજ કનેક્શનની તપાસ કરાઈ હતી. વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વીજ ચોરી, ગેરકાયદેસર જોડાણ અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ધરતીપુત્રોએ વાવણી કરી દીધી છે અને હાલ ચોમાસાના પ્રથમ સાર્વત્રિક વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાની બાળ સુરક્ષા અને અધિકાર અંગે કાર્યરત સમિતિઓ, પદાધિકારી અને અધિકારીઓ માટે ઝોનલ કક્ષાના વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ગુજરાતમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા, તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરાઈ હતી. વર્કશોપમાં ભાગ લેનાર 6 જિલ્લાના CWC અને JJBના 150 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આવનાર સમયમાં ગુજરાતમાં બાળ લગ્ન, બાળ ગુનાઓ અંગે હજુ વધુ જાગૃતતા અને બાળ કલ્યાણના વધુમાં વધુ કાર્ય થાય તે માટે માહિતી અપાઈ હતી. બોટાદ શહેરની અવની ચાવડાનું BCCI દ્વારા અંડર 19 મહિલા વુમન્સ ટીમમાં સિલેક્શન થયું છે. સૌરાષ્ટ્રમાંથી અવનીની એકમાત્ર પસંદગી થઈ હોય બોટાદ જિલ્લા માટે ગૌરવની બાબત છે. હાલ તે અંડર 19 મહિલા વુમન્સ ટીમ સાથે ચેન્નાઈમાં છે. અવની ચાવડાએ આ માટે બોટાદની સમરસ એકેડેમી અને કોચ કિરણ સોલંકીનો આભાર માન્યો હતો. શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ તેની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કૃષિ ક્ષેત્રના તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે હાજર ખેડૂતોને માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા સમજાવાયા હતા. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત ગઢડા તાલુકામાં મામલતદાર કચેરી ગ્રાઉન્ડ, બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર, બોટાદ તાલુકામાં મોડેલ સ્કૂલ ખાસ રોડ તથા રાણપુર તાલુકામાં ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા. જિલ્લામાં 250થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ થયા હતા, જેમાં સાળંગપુર જેવા આઇકોનિક સ્થળનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં અંદાજે 75,000થી વધુ લોકોએ ભાગ લઈ યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બોટાદ પ્રભારી મંત્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગોની લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા. શિબિર દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત આશરે 30 જેટલા લાભાર્થીઓને સીધો લાભ અપાયો હતો. જિલ્લા માહિતી કચેરી બોટાદ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો અને પ્રકાશનોનું પણ વિતરણ કરાયું.

0: હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સોનાલીબેન શાહ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બોટાદ ખાતે કરાયું હતું, જેમાં 33 બોટલ રક્ત એકઠું કરાયું હતું. કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાત સાથે બોટાદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લાની જુદી જુદી સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રાજ્ય તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ પદાધિકારીઓ મુલાકાત કરી બાલવાટિકા ધોરણ 1 તેમજ ધોરણ 9માં નવા વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ શાળા છોડી ગયેલ બાળકોના પુનઃ પ્રવેશ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આશિષ દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી સુધીર દેસાઈની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. અમારી આજની આ સાંધ્યકાલીન સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું પ્રેમભર્યું સ્વાગત અભિવાદન છે. મિત્રો, બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.
1: नमस्कार, आकाशवाणी के इस विशेष प्रसारण में आप सभी श्रोताओं का हार्दिक स्वागत अभिनंदन. कुछ ही क्षणों में भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू वर्ष 2026 के पद्म पुरस्कारों से विभूषित होने वाली विशिष्ट हस्तियों को सम्मानित करेंगी. मैं शालिनी मित्तल अपने साथी अंग्रेजी कमेंटेटर नितेश अरोड़ा के साथ आकाशवाणी की ओर से इस गरिमामय समारोह का सीधा प्रसारण

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: હવે સાંભળી કાર્યક્રમ છાયા ગીત.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. કલાકાર આદિલ મીર. કીબોર્ડ પર સાથ આપ્યો છે ધર્મેશ પંડ્યાએ. ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા મિતેશ ઓઝાના અને ગિટાર પર કરણ તન્ના. આરંભે આ છે કવિ હિતેન આણંદપરાની રચના, બધું જલ્દી શીખવવાના. આવો સાંભળીએ આ સરસ મજાનું ગીત આદિલ મીરના સ્વરમાં.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: કાર્યક્રમના અંતે સાંભળીએ આદિલ મીરના સ્વરમાં જવાહર બક્ષીની આ રચના.

આ સાથે જ સુગમ સંગીતનો આ કાર્યક્રમ અહીં પૂરો થયો. આજના કાર્યક્રમમાં આપે આદિલ મીરના સ્વરમાં કવિ હિતેન આણંદપરા તેમજ જવાહર બક્ષીની રચનાઓ સાંભળી, સાથે કીબોર્ડ પર સાથ આપ્યો ધર્મેશ પંડ્યાએ, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા પર નિમિતેશ ઓઝા અને ગિટાર પર કરણ તન્ના. આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂરો થયો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6:15 થઈ છે. પ્રસ્તુત છે અમારા શેષ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં 6:30 યુવા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુવાણી, જેમાં સાંભળશો ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ, અને કાર્યક્રમ ગામનો ચોરો 7:22 જેમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રની પ્રસ્તુતિ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં રાત્રિના 8:00, 9:15 અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું સમાચાર દર્પણ. રાત્રિના 9:30 આજ કે ફનકાર જે કેન્દ્રિત છે ફિલ્મ અભિનેતા રાજબબ્બર પર, છાયા ગીત 10:00 અને કાર્યક્રમ ઢલતી જાય રાત્રિના 10:30. મિત્રો, આ હતા અમારા આજના શેષ પ્રસારિત થનારા કાર્યક્રમો. હવે આપણે અમારા આવતીકાલના મુખ્ય આકર્ષણો જણાવી દઈએ. આવતીકાલ બુધવાર તારીખ 24 જૂન 2026 સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના

6:35 શ્રી રામચરિત માનસ ગાન. કૃષિ માહિતીમાં 6:45 વરસાદની અનિયમિતતા પાક આયોજનનો ભાગ બીજો, રજૂઆત કાનન છાયા. હિન્દી ફિલ્મી ભક્તિ સંગીત સાંભળશો 7:20. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સવારે 7:30 સાંભળશો શ્યામલ પડિયાનું ગાયન રાગ ભૈરવ. 7:55 પર્યાવરણ વિષયક 5 ઈશાન ચોમાસુ, પ્રસ્તુતિ પ્રેરણા બ્રુજ. ભોજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં એના નિયત સમયે 7:30, જેમાં આપને સંભળાવીશું સુરેશવાળાના સ્વરમાં કેટલાક ભજનો. 8:50 અંગ્રેજી વાર્તાલાપમાં ડોક્ટર નિશિત ધારૈયાનો વાર્તાલાપ પીપલ્સ પાર્ટિસિપેશન ઇન કન્ઝર્વેશન. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15 અને લોકસંગીતના કાર્યક્રમમાં 10:30 સાંભળશો રઘુવીર કુંચલાના સ્વરમાં લોકગીતો. ત્યારબાદ શિવધન વ્યાસના સ્વરમાં સંભળાવીશું દુહા. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં સાંભળશો અમદાવાદ કેન્દ્રની પ્રસ્તુતિ. 12:30 1:10 સુગમ સંગીત, ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં 5:10 છાયા ગીત, 5:30 તરાને નહીં પુરાને. 6:00 પોપટલાલ ગાંધારુના સરમાં સંભળાવીશું હવેલી સંગીત, જેમાં આપ સાંભળશો પરમાનંદ દાસ અને સુરદાસની રચનાઓ. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં 6:30 યુવા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુવાણી અને કાર્યક્રમ ગામનો ચોરો 7:22. આ બંને કાર્યક્રમોમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રની પ્રસ્તુતિ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 8:00. સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું 9:15 અને 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત હશે ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર પર. 10:00 છાયા ગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. મિત્રો, આ હતી અમારા પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

શ્રોતા મિત્રો, આપના માનીતા કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રના સથવારે. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર અપાશે.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિત્વ વિશે જેણે ગરીબ બાળકોના ભવિષ્યને ઘણી

0: બધેરા સમીકરણોથી બદલી નાખ્યું. છંદ, તું જાણે છે એ કોણ છે?
1: હા, એ છે સુપર 30ના સર્જક અને આપણા દેશના સાચા યુથ આઇકન આનંદ કુમાર.
0: ચોક્કસ, જેમણે સાબિત કર્યું કે ટેલેન્ટ કોઈ આર્થિક પરિસ્થિતિની મોહતાજ નથી હોતી. જો સાચી દિશા અને નિસ્વાર્થ માર્ગદર્શન મળે તો ઝૂંપડીમાં રહેતો યુવાન પણ દેશ દુનિયામાં ડંકો વગાડી શકે છે.
1: તો મિત્રો, આજે યુવાણીના આ ખાસ મંચ ઉપર ચાલો જાણીએ આનંદ કુમારની એ સંઘર્ષ ગાથા, એમના વિચારો અને એ કેવી રીતે બન્યા આજના યુવાનો માટે રોલ મોડેલ.
0: મિત્રો, આનંદ કુમાર આજે ભલે વૈશ્વિક સ્તરે જાણીતું નામ હોય, પણ એમની આ સફર ફૂલોની સેજ નહોતી, કાંટાઓથી ભરેલો રસ્તો હતો. છંદ, આપણા શ્રોતા મિત્રોને જણાવને કે આનંદના જીવનની શરૂઆત કેવી હતી.
1: ચોક્કસ, આનંદ કુમારનો જન્મ બિહારના પટનામાં એક સાધારણ મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. પિતા પોસ્ટ વિભાગમાં ક્લાર્ક હતા. ઘરની આર્થિક સ્થિતિ એવી ન હતી કે તેઓ ખાનગી શાળાની મોંઘી ફી ભરી શકે, એટલે આનંદ સરકારી શાળામાં ભણ્યા. પણ નાનપણથી જ એમનો ગણિત પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો. તેઓ ગણિતના અઘરા કોયડાઓ ચપટીમાં ઉકેલી શકતા હતા.
0: હા, અને મને યાદ છે ત્યાં સુધી કોલેજ દરમિયાન જ એમણે ગણિતમાં એવા સંશોધનો કર્યા કે એમના પેપર્સ વિદેશના પ્રતિષ્ઠિત મેગેઝિનમાં છપાયા હતા.
1: બિલકુલ, અને એ જ સંશોધનોના આધારે તેમને દુનિયાની સૌથી પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે પ્રવેશ મળ્યો. વિચાર, પટનાની ગલીઓમાંથી સીધા કેમ્બ્રિજ! આ કોઈપણ યુવાન માટે લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોય, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.
0: અરે હા, એમના જીવનનો એ સૌથી મોટો વળાંક હતો ને. જ્યારે કેમ્બ્રિજ જવાની બધી જ તૈયારી થઈ ગઈ હતી, પણ અચાનક એમના પિતાનું અવસાન થયું.
1: હા, એ ખૂબ જ હૃદયદ્રાવક પ્રસંગ હતો. પિતાના અવસાનથી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું. કેમ્બ્રિજ જવાની ટિકિટ અને ત્યાં રહેવાના પૈસા ભેગા ન થઈ શક્યા. સ્પોન્સરશિપ માટે તેઓ સરકારી ઓફિસોના ધક્કા ખાતા રહ્યા, પણ કોઈએ મદદ ન કરી. પરિણામે કેમ્બ્રિજ જવાનું સપનું તૂટી ગયું.
0: એક વિઝનરી યુવાન માટે આનાથી મોટો આઘાત કયો હોઈ શકે? પણ આનંદ કુમારે હિંમત ન હારી. ઘર ચલાવવા માટે એ દિવસોમાં એમણે પોતાની માતા સાથે મળીને પાપડ વેચવાનું શરૂ કર્યું, ખરું ને?
1: હા, જે હાથોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈતી હતી, એ હાથોથી આનંદ સાયકલ ઉપર પટનાની ગલીઓમાં ફરી ફરીને પાપડ વેચવા નીકળતા. સાંજે ટ્યુશન ભણાવતા. પણ કહેવાય છે ને કે સાચો હીરો એ જ છે જે મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે રસ્તો શોધે. ગરીબીના કારણે જ એમના મનમાં એક નવો વિચાર આવ્યો.
0: અને એ વિચાર એટલે રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ અને ત્યારબાદ સુપર 30.
1: બરાબર. વર્ષ 1992માં એમણે ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. વર્ષ 2002માં એક દિવસ એક ગરીબ વિદ્યાર્થી એમની પાસે આવ્યો, જેની પાસે આઈઆઈટીની તૈયારી માટે ફી ભરવાના પૈસા ન હતા. એ સાંજે આનંદકુમારને લાગ્યું કે મારા જેવા કેટલાય તેજસ્વી યુવાનો ગરીબીના કારણે પાછળ રહી જાય છે. બસ એ જ ક્ષણે એમણે સુપર 30નો પાયો નાખ્યો.
0: આ સુપર 30ની કલ્પના પણ અદ્ભુત છે. દર વર્ષે ગરીબ પરિવારોના એવા 30 પ્રતિભાશાળી બાળકોને શોધવાના જેમનામાં આઈઆઈટી ક્લિયર કરવાનો દમ હોય. આનંદ એમને પોતાના ઘરે રાખે, એમના જમવાનો, રહેવાનો, ભણવાનો બધો જ ખર્ચ પોતે ઉપાડે, અને એમાં એમના માતા જયંતી દેવી પોતે બાળકો માટે રસોઈ બનાવતા અને ભાઈ પ્રણવ કુમાર મેનેજમેન્ટ સંભાળતા. આખો પરિવાર આ યજ્ઞમાં હોમાઈ ગયો.
1: અને આ મહેનતનું પરિણામ શું આવ્યું તને ખબર છે? વર્ષો સુધી એવું બન્યું કે સુપર 30ના તમામ 30માંથી 30 બાળકો આઈઆઈટીમાં સિલેક્ટ થયા. રિક્ષા ચાલકનો દીકરો, મજૂરનો દીકરો, ફેરીવાળાનો દીકરો, આ બધા જ આજે દેશ વિદેશમાં મોટા એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકો છે.
0: પણ આ સફળતા મેળવવી એટલી સરળ નહોતી. જ્યારે સુપર 30 હિટ થવા લાગ્યું, ત્યારે પટનાના મોટા મોટા એજ્યુકેશન માફિયાઓ એમના દુશ્મન બની ગયા. કારણ કે આનંદ કુમાર મફતમાં શિક્ષણ આપીને એમના કરોડોના બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યા હતા.
1: સાચી વાત છે. એમના ઉપર હુમલાઓ થયા. એમના સાથીદારોને જેલમાં મોકલવાના કાવતરા ગળવામાં આવ્યા. જીવથી મારી નાખવાની ધમકીઓ મળી. પણ આનંદ ડગ્યા નહીં. એમણે સાબિત કર્યું કે શિક્ષણ એ કોઈ મોટો વેપાર નથી, એ દેશના ભવિષ્યને ઘડવાનું સાધન છે.
0: વાહ, આજે તો ડિસ્કવરી ચેનલે એમના પર ડોક્યુમેન્ટરી બનાવી છે. જાપાન અને અમેરિકાની યુનિવર્સિટીઓ એમને લેક્ચર આપવા માટે બોલાવે છે, અને બોલિવૂડમાં તેમના ઉપર

0: સુપર 30 ફિલ્મ પણ બની ચૂકી છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કર્યા છે.
1: બિલકુલ, પણ આ બધી પ્રસિદ્ધિઓ હોવા છતાં આનંદ કુમાર આજે પણ એટલા જ સરળ અને નમ્ર છે. તેઓ આજે પણ પટનામાં રહીને ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યા છે.
0: તો મિત્રો, આનંદ કુમારના જીવનમાંથી આપણને એ જ શીખવા મળે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો તમારામાં ઈમાનદારી, સખત મહેનત અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી.
1: તો મિત્રો, આનંદ કુમારના જીવનના પુસ્તકના પાના જેમ જેમ ઉથલાવીએ તેમ તેમ એવી વાતો સામે આવે છે જે આપણા રૂવાણા ઊભા કરી દે. આપણે પેલી કેમ્બ્રિજ યુનિવર્સિટીવાળી વાત તો કરી, પણ એ સપનું તૂટ્યા પછી આનંદે લાઇબ્રેરીના જે ધક્કાઓ ખાધા હતા તે પ્રસંગ વિશે આપણા મિત્રોને જણાવો ને.
0: ચોક્કસ, એ ખૂબ જ સંઘર્ષમય સમય હતો. પિતાના અવસાન પછી આનંદ પાસે વિદેશ જવાના પૈસા નહોતા, પણ ગણિત શીખવાની ભૂખ યથાવત હતી. બિહારમાં ગણિતના વિદેશી જર્નલ્સ મળતા નહીં, પટનાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પણ એ નહોતા. એ પુસ્તકો વાંચવા માટે આનંદ દર શનિવારે સવારે પટનાથી વારાણસી ટ્રેનમાં ટિકિટ વગર કે જનરલ ડબ્બામાં બેસીને જતા.
1: ઓહો, પટનાથી વારાણસી, એ પણ ફક્ત પુસ્તકો જ વાંચવા માટે?
0: હા, શનિવાર અને રવિવાર આખો દિવસ તેઓ બનારસની લાઇબ્રેરીમાં બેસીને વિદેશી ગણિતશાસ્ત્રીઓના સંશોધનો વાંચતા, એની નોટ્સ બનાવતા અને સોમવારે સવારે પાછા પટના આવીને સાયકલ પર પાપડ વેચવા નીકળી પડતા. આ સિલસિલો મહિનાઓ સુધી ચાલ્યો. આને કહેવાય ભણવા માટેનું સાચું જુનૂન.
1: અદ્ભુત! અને આ જ જુનૂનમાંથી જન્મ્યો એમનો ક્લાસ રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ. મેં સાંભળ્યું છે કે એ ક્લાસની શરૂઆત માત્ર 2 ભાડાની ખુરશીઓથી થઈ હતી. પણ આ બધું ચાલતું હતું તો પછી આ સુપર 30 શરૂ કરવા પાછળનો એમનો મુખ્ય હેતુ શું હતો?
0: આનંદનો મુખ્ય હેતુ બહુ સ્પષ્ટ હતો. શિક્ષણ પર માત્ર અમીરોનો જ અધિકાર નથી. ભારતની સૌથી અઘરી ગણાતી IIT પરીક્ષાની તૈયારી માટે મોટા મોટા શહેરોમાં લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ આ ફી ભરી ન શકવાને કારણે રેસમાંથી બહાર થઈ જાય છે. આનંદનો હેતુ એવી પ્રતિભાઓને શોધીને દેશ દુનિયા સમક્ષ લાવવાનો હતો જેઓ આર્થિક તંગીના કારણે ક્યારે આગળ આવી શકતા નથી. તેઓ શિક્ષણ દ્વારા સમાજની અસમાનતાને ભૂંસવા માંગતા હતા.
1: ખરેખર ખૂબ જ પવિત્ર હેતુ છે. પણ દર વર્ષે બિહાર અને આખા દેશમાંથી પણ આ 30 જ વિદ્યાર્થીઓ કેવી રીતે પસંદ કરવામાં આવતા હશે? એની પ્રક્રિયા શું હશે?
0: આ પસંદગી પ્રક્રિયા ખૂબ જ કડક અને પારદર્શક છે. દર વર્ષે મે જૂન મહિનામાં સુપર 30 એક વિશેષ પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ યોજે છે. આ પરીક્ષા આપવા માટે હજારો વિદ્યાર્થીઓ આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો આનંદ પોતે એવા તૈયાર કરે છે જેનાથી વિદ્યાર્થીની ગોખણપટ્ટી નહીં, પણ એની વિચારની ક્ષમતા અને ગણિત પ્રત્યેનો સાચો તર્ક જાણી શકાય. એટલે કે માત્ર માર્ક્સ જોઈને સિલેક્શન નથી થતું.
1: હા, બિલકુલ નથી થતું. લેખિત પરીક્ષા પૂરી થયા પછી જે વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટ થાય તેમના ઘરે આનંદની ટીમ રૂબરૂ જાય છે. આ એમના સિલેક્શનનો સૌથી મહત્વનો ભાગ છે, જેને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કહેવાય. ટીમ એ તપાસ કરે છે કે વિદ્યાર્થી ખરેખર ગરીબ છે કે નહીં. જો કોઈ વિદ્યાર્થી પાસે પૈસા હોય તો એને પ્રવેશ નથી મળતો, કારણ કે તે અન્ય જગ્યાએ ફી ભરીને ભણી શકે છે. સુપર 30માં માત્ર એવા જ બાળકોને લેવામાં આવે છે જેમના પિતા મજૂર, રિક્ષાચાલક કે શાકભાજી વેચનાર હોય અથવા અનાથ હોય.
0: વાહ, એટલે કે માત્ર બુદ્ધિ પ્રતિભા જ નહીં, પણ જે સાચા હકદાર છે, જેમને મદદની સૌથી વધુ જરૂર છે, તેમને જ આ 30 બેઠકો મળે છે.
1: હા, ચોક્કસ. અને એકવાર આ 30 બાળકો ફાઇનલ થઈ જાય એટલે આનંદ એમની જવાબદારીઓ પોતાના માથે ઉપાડી લે છે. એક વર્ષ સુધી એ બાળકો બહારની દુનિયાથી અલિપ્ત થઈને માત્ર ગણિત અને વિજ્ઞાનની સાધના જ કરે છે. આનંદ એમને રોજ સવારથી સાંજ સુધી પોતે ગાઈડ કરે છે, ટેસ્ટ લે છે અને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત બનાવે છે, જેથી તેઓ IIT પરીક્ષાના દબાણને સહન કરી શકે.
0: સાચે જ, સુપર 30 એ માત્ર એક ક્લાસ નથી, પણ ગરીબ પરિવારોના અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવનારો એક દીવો છે. અને આનંદ કુમારે આ સિસ્ટમ બનાવીને સાબિત કર્યું છે કે સાચો શિક્ષક એ જ છે જે સમાજના છેવાડાના માણસ સુધી જ્ઞાન ગંગા પહોંચાડે.
1: બિલકુલ સાચું. આશા છે

0: કે આપણા યુવા શ્રોતાઓને આનંદ કુમારની આ કાર્યશૈલી અને સુપર 30ની સફરમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે.
1: વાહ, સુપર 30ના હેતુઓ અને તેની પસંદગી પ્રક્રિયા વિશે જાણીને તો ખરેખર રોમાંચ આવી ગયો. પણ આપણા ઘણા યુવા શ્રોતા મિત્રો અને વાલીઓ અત્યારે રેડિયો પર આ કાર્યક્રમ સાંભળી રહ્યા હશે. એમના મનમાં ચોક્કસ એ સવાલ આવતો હશે કે જો કોઈ વિદ્યાર્થીને સુપર 30માં જવું હોય તો એમનામાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ.
0: બહુ જ પ્રેક્ટિકલ અને મહત્વનો સવાલ કર્યો છે. સુપર 30માં પ્રવેશ મેળવવા માટે મુખ્યત્વે 3 પ્રકારની લાયકાતો ખૂબ જ જરૂરી છે. એક છે શૈક્ષણિક લાયકાત, બીજું છે આર્થિક પરિસ્થિતિ અને સૌથી મહત્વનું છે માનસિક ક્ષમતા.
1: તો સૌથી પહેલા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ. વિદ્યાર્થી કયા ધોરણમાં હોવો જોઈએ?
0: મિત્રો, સુપર 30નો મુખ્ય ટાર્ગેટ IIT JEE પરીક્ષા છે. એટલે જે વિદ્યાર્થીઓએ 10મું ધોરણ પાસ કર્યું હોય અથવા 11મું 12મું ધોરણ સાયન્સ એટલે કે ગણિત વિષય સાથે રાખ્યું હોય તેઓ આમાં ભાગ લઈ શકે છે. સામાન્ય રીતે આનંદ 10મા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા રાખે છે, જેથી તેમને 2 વર્ષ સુધી ગણી શકાય. અથવા 12મું પાસ કર્યા પછી જેઓ 1 વર્ષ ડ્રોપ લઈને ફક્ત IIT તૈયારી કરવા માગતા હોય તેઓ પણ એલિજિબલ બને છે.
1: અચ્છા, અને શું એમાં 10મા કે 12મા ધોરણમાં 95 કે 98% લેવા ફરજિયાત છે?
0: ના, બિલકુલ નહીં. આજ તો આનંદ કુમારની સિસ્ટમની બહુ મોટી ખાસિયત છે. સ્કૂલ કે બોર્ડની પરીક્ષામાં તમારા કેટલા ટકા આવ્યા છે એનાથી આનંદને કોઈ ફરક નથી પડતો, કારણ કે તેઓ જાણે છે કે સરકારી કે ગામડાની શાળાઓમાં સુવિધાઓના અભાવે ક્યારેક તેજસ્વી બાળકો પણ ઊંચા ટકા નથી લાવી શકતા. એટલે કોઈ સત્તાવાર કટઓફ માર્ક્સ હોતા નથી, બસ તમે પાસ હોવા જોઈએ અને તમારામાં ગણિત પ્રત્યે ગજબનું પેશન હોવું જોઈએ.
1: વાહ, આ તો બહુ મોટી રાહત કહેવાય. હવે બીજી સૌથી મહત્વની લાયકાત ઇકોનોમિક બેકગ્રાઉન્ડ વિશે જણાવને.
0: હા, આ લાયકાત સૌથી કડક છે. સુપર 30માં જવા માટે વિદ્યાર્થી અત્યંત ગરીબ અથવા નીચલા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હોવો જોઈએ. જેમના માતા પિતા પાસે મોટા શહેરોના કોચિંગ ક્લાસની લાખો રૂપિયાની ફી કે હોસ્ટેલનો ખર્ચ ઉઠાવવાના બિલકુલ પૈસા ન હોય તેમને જ પ્રાથમિકતા મળે છે. જેમ આપણે પહેલાં વાત કરી એમ, જો કોઈના પિતા સરકારી નોકરીમાં ક્લાસ 2 કે ક્લાસ 3 ઓફિસર હોય કે સદર વેપારી હોય તો એ બાળક ગમે એટલું હોશિયાર હોય તો પણ એને સુપર 30માં એડમિશન નથી મળતું. આનંદનું સ્પષ્ટ માનવું છે કે અમીર બાળકો પૈસા ખર્ચીને બીજે ભણી શકે છે, પણ આ 30 બેઠકો એમના માટે જ અનામત છે જેમના સપના ગરીબીના કારણે દબાઈ ગયા છે.
1: બરાબર, એટલે કે આર્થિક રીતે પછાત હોવું એ પણ અહીં એક અનિવાર્ય લાયકાત છે. તો ત્રીજી લાયકાત તે કહી માનસિક ક્ષમતા, એ શું છે?
0: એ છે વિદ્યાર્થીની મહેનત કરવાની અને દબાણ સહન કરવાની ક્ષમતા. આનંદ ટૂંકમાં એને જેન્યુઇન હંગર કહે છે. સુપર 30ની પ્રવેશ પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ દરમિયાન આનંદ એ જોવાનો પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થીમાં દિવસના 14 થી 16 કલાક સતત ભણવાની ક્ષમતા છે કે નહીં. એનામાં ગણિતના અઘરા કોયડાઓ પાછળ કલાકો સુધી મંડ્યા રહેવાની ધીરજ છે કે નહીં, કારણ કે IIT ક્રેક કરવી એ કોઈ રમતની વાત નથી. જો તમારામાં જીત કે જનૂન ન હોય તો તમે ત્યાં ટકી ન શકો.
1: એટલે ટૂંકમાં કહીએ તો 10મું કે 12મું ધોરણ સાયન્સ હોવું જોઈએ. પરિવાર આર્થિક રીતે અત્યંત નબળો હોવો જોઈએ. સુપર 30ની પોતાની પ્રવેશ પરીક્ષા પાસ કરવી અને કાળી મજૂરી કરવાની તૈયારી હોવી, આ જ એની સાચી લાયકાતો છે.
0: હા, જે વિદ્યાર્થી પાસે આ લાયકાતો છે એના માટે સુપર 30ના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. ત્યાં જઈને પછી પૈસાની ચિંતા છોડી દેવાની હોય છે, કારણ કે પછી બધો જ ખર્ચ આનંદ પોતે ઉપાડે છે.
1: હવે જે વિદ્યાર્થીઓ IIT માં જવાનું સપનું જુએ છે તેમને આ લાયકાતો વિશે બહુ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે.
0: ચોક્કસ. તો શ્રોતા મિત્રો, જો તમારામાં પણ આવું જનૂન હોય તો ગરીબીને ક્યારેય આડી આવવા ન દેતા આનંદ કુમાર જેવા ગુરુઓ આજે પણ તમારા જેવા હીરાને શોધવા તૈયાર બેઠા છે.
1: મિત્રો, આગળ વાત કરવાથી પહેલા આવો સાંભળીએ આ ગીત.

0: મને એક પ્રશ્ન થયો કે જો સુપર 30માં દર વર્ષે 30 નવા જ વિદ્યાર્થીઓને લેવાના હોય તો શું જૂના વિદ્યાર્થીઓએ એક વર્ષ પૂરું થતાં જ અભ્યાસ છોડી દેવો પડે છે? અને જે વિદ્યાર્થી એમાં પસંદ થાય છે એણે કેટલા સમય સુધી ત્યાં રહીને અભ્યાસ કરવાનો હોય છે?
1: અરે વાહ, ખરેખર બહુ જ ઝીણવટભર્યો અને તાર્કિક પ્રશ્ન પૂછ્યો છે. તો આનો જવાબ બહુ જ સરસ છે. મિત્રો, સુપર 30નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આઈઆઈટી JEEની પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. આ પરીક્ષા વર્ષમાં એકવાર, સામાન્ય રીતે એપ્રિલ મે મહિનામાં યોજાય છે. એટલે જે વિદ્યાર્થી સુપર 30માં પસંદ થાય છે તેનો અભ્યાસનો સમયગાળો એક વર્ષનો હોય છે.
0: અચ્છા, એટલે કે આ એક પ્રકારનો શોર્ટ ટર્મ અને ક્રેશ કોર્સ જેવો માહોલ હોય છે.
1: બિલકુલ સાચું. જે વિદ્યાર્થીઓ 12મું ધોરણ પાસ કરી ચૂક્યા છે અથવા 12મા ધોરણની પરીક્ષા સાથે જ આઈઆઈટી આપવા માંગે છે તેમને આ એક વર્ષ માટે રાખવામાં આવે છે. આ સમય દરમિયાન તેમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનું

0: આખો સિલેબસ એટલી હદે પાકો કરાવાય છે કે તેઓ પરીક્ષા આપવા માટે સજ્જ થઈ જાય. જેવી આઈઆઈટીની પરીક્ષા પૂરી થાય એટલે એ જૂની બેચનો અભ્યાસ પૂર્ણ થાય છે. તેઓ સુપર 30 છોડતા નથી, પણ પરીક્ષા આપી આગળ કોલેજમાં જવા માટે તૈયાર થાય છે.
1: ઓહ, એટલે એવું નથી કે અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેવાનો હોય છે. તેઓ તો કોર્સ પૂરો કરીને અને પરીક્ષા આપીને ગૌરવભેર વિદાય લે છે. પણ જો કોઈ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ કરીને તરત જ એડમિશન લે તો એના માટે પણ શું 1 જ વર્ષની મર્યાદા હોય છે?
0: ના, ત્યાં થોડો બદલાવ છે. આનંદ કુમારે હવે કેટલીક બેચ 2 વર્ષની પણ શરૂ કરી છે, જેમાં 10મું પાસ કરેલ ખૂબ જ નાના અને તેજસ્વી બાળકોને 11મું અને 12મું એમ 2 વર્ષ સુધી સતત માર્ગદર્શન આપવામાં આવે છે. પણ સિસ્ટમ એવી ગોઠવેલી છે કે દર વર્ષે જ્યારે જૂની બેચના 30 વિદ્યાર્થીઓ પોતાની ફાઇનલ આઈઆઈટીની પરીક્ષા આપી દે છે ત્યારે જ એમની જગ્યા ખાલી થઈ જાય છે, અને આ ખાલી પડેલી બેઠકો પર નવી પ્રવેશ પરીક્ષા દ્વારા બીજા 30 નવા વિદ્યાર્થીઓ આવે છે.
1: અદ્ભુત મેનેજમેન્ટ! એટલે કે કોઈને અન્યાય પણ થતો નથી, અને દર વર્ષે 30 નવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓને આઈઆઈટીના સપના જોવાની નવી તક પણ આપવામાં આવે છે. અને તેમની સૌથી મોટી વાત એ છે કે આ વિદ્યાર્થીઓ જ્યારે સુપર 30માંથી ભણીને આઈઆઈટીમાં સિલેક્ટ થઈ જાય ને ત્યારે પણ આનંદ કુમાર સાથે એમનો સંબંધ તૂટતો નથી. જ્યારે આ ગરીબ વિદ્યાર્થીઓ મોટી મોટી કોલેજોમાં ભણવા માટે જાય છે ત્યારે શરૂઆતની એડમિશન ફી કે સેમેસ્ટર ફી ભરવા માટે પણ ક્યારેક એમના મા બાપ પાસે પૈસા નથી હોતા. એવા સમયે આનંદ કુમાર અને તેમની સંસ્થા એ ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી કોલેજમાં સેટલ થવા માટે પણ આર્થિક મદદ કરતા હોય છે.
0: વાહ, આ સાંભળીને તો આનંદ પ્રત્યેનો આદર બેવડાઈ ગયો. તેઓ માત્ર પરીક્ષા પાસ કરાવવા પૂરતા જ શિક્ષક નથી, પણ એ બાળક જ્યાં સુધી પોતાના પગ પર ઊભો ન રહી જાય ત્યાં સુધી એક પિતાની જેમ આંગળી પકડી રાખે છે.
1: એકદમ સાચી વાત છે. એટલે જ તો શ્રોતા મિત્રો, સુપર 30માં પસાર કરેલું એ 1 વર્ષ બાળકોના આખા જીવનનું ચિત્ર બદલી નાખે છે.
0: ખરેખર અદ્ભુત ખુલાસો કર્યો. અને ધારો કે કોઈ વિદ્યાર્થી 1 વર્ષ મહેનત કર્યા પછી પણ પહેલી ટ્રાયલમાં આઈઆઈટી પાસ ન કરી શક્યો તો શું આનંદ એનો સાથ છોડી દે છે?
1: ના, આ જ જગ્યાએ તો આનંદ કુમારની સાચી મહાનતા દેખાય છે. જો કોઈ તેજસ્વી વિદ્યાર્થી સખત મહેનત કરવા છતાં પણ પરીક્ષાના દિવસે કદાચ નર્વસ થઈ જવાને કારણે કે માંદગીના કારણે પહેલીવાર આઈઆઈટી ક્લિયર ન કરી શકે તો આનંદ એનો સાથ ક્યારે છોડતા નથી. આઈઆઈટીની પરીક્ષાના નિયમ મુજબ વિદ્યાર્થીને બીજો પ્રયત્ન પણ મળતો હોય છે.
0: તો શું આનંદ એને બીજા વર્ષે પણ પોતાની પાસે જ રાખે છે?
1: હા, આનંદ એવા વિદ્યાર્થીને પ્રેરણા આપે છે, એનું મનોબળ તૂટવા નથી દેતા. એ વિદ્યાર્થીને બીજા વર્ષ માટે પણ સુપર 30માં ભણાવવાનું ચાલુ રાખવામાં આવે છે. જ્યાં સુધી એ પોતાનો બીજો અને આખરી પ્રયત્ન ના આપી દે ત્યાં સુધી એનો અભ્યાસ, રહેવા જમવાનો ખર્ચો બધું જ આનંદ પહેલાંની જેમ જ ઉપાડે છે. આનંદ કહે છે કે જો કોઈ બાળકમાં પ્રતિભા છે અને એ મહેનત કરવા માટે તૈયાર છે તો માત્ર 1 પરીક્ષાના ખરાબ પરિણામના કારણે હું એને અધવચ્ચેથી જ છોડી ન શકું.
0: વાહ, સાચે જ. આ સાંભળીને દિલ ખુશ થઈ ગયું. આજના જમાનામાં જ્યાં 1-1 લાખ રૂપિયા ફી લીધા પછી પણ કોચિંગ ક્લાસવાળા બીજા વર્ષે ફરીથી પૂરી ફી માંગે છે, ત્યાં આનંદ કુમાર મફતમાં એ ગરીબ બાળકને બીજા વર્ષે પણ આશરો આપે છે અને ભણાવે છે.
1: બિલકુલ. અને આ આત્મીયતાને કારણે જ જે વિદ્યાર્થીઓ પહેલા પ્રયત્ને નિષ્ફળ ગયા હોય તેઓ બીજા પ્રયત્નમાં બમણા જોશથી મહેનત કરે છે અને ટોપ રેન્ક સાથે આઈઆઈટી પાસ કરીને જ બતાવે છે. આનંદ માટે આ 30 બાળકો એ માત્ર વિદ્યાર્થીઓ જ નથી, એમના પોતાના સંતાનો જેવા છે. અને પિતા ક્યારેય પોતાના બાળકને મુશ્કેલીમાં એકલો ન મૂકે.
0: અદ્ભુત વાત કહી. શ્રોતા મિત્રો, આનંદ કુમારના જીવન અને એમની સંસ્થાની આ વાતો આપણને શીખવે છે, જો સિસ્ટમમાં માનવતા અને સાચો પ્રેમ હોય તો ગમે તેટલા અઘરા લક્ષ્યો પણ હસતા હસતા પાર કરી શકાય છે. મિત્રો, આનંદ કુમારનો સંઘર્ષ જ્યારે છેક મુંબઈ એટલે કે બોલિવૂડ સુધી પહોંચ્યો ત્યારે બોલિવૂડના દિગ્ગજો પણ આ વાર્તાથી પ્રભાવિત થયા વગર ન રહી શક્યા. આપણે વર્ષ 2019માં આવેલી સુપરસ્ટાર ઋતિક રોશનની સુપર 30 ફિલ્મ વિશે તો જાણીએ છીએ, પણ એ ફિલ્મ બનવા પાછળનો ખાસ કિસ્સો શું હતો?
1: અરે, આ કિસ્સો તો ખૂબ મનોરંજક અને રસપ્રદ છે. જ્યારે ડિરેક્ટર વિકાસ બહેલ અને પ્રોડ્યુસર્સ

0: આનંદ કુમાર પાસે બાયોપિક બનાવવાની ઓફર લઈને પટના ગયા ત્યારે આનંદે સીધી હા નહોતી પાડી. એમણે શરત મૂકી કે હું ફિલ્મ બનાવવા માટે હા ત્યારે જ પાડીશ જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનો એક એક શબ્દ હું પોતે જ પાસ કરું અને એમાં મારા જીવનની વાસ્તવિકતા સાથે કોઈ છેડછાડ ન થાય.
1: વાહ, એટલે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ફિલ્મ બનાવવાની એમણે સાફ ના પાડી દીધી.
0: જ્યારે કોઈ માણસ કોઈ પણ સ્વાર્થ વગર પોતાના જીવનની પરવા કર્યા વિના સમાજના છેલ્લા માણસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે ને, ત્યારે એક દિવસ દેશ અને દુનિયાએ એની નોંધ લેવી જ પડે છે. આનંદ કુમારના જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ એટલે કે તેમને મળેલું પદ્મશ્રી સન્માન. એ કિસ્સો આપણા શ્રોતા મિત્રોને વિગતવાર જણાવજે ને.
1: અરે ચોક્કસ. એ ક્ષણ માત્ર આનંદ કુમાર માટે જ નહીં પણ દેશના દરેક એવા શિક્ષક અને ગરીબ વિદ્યાર્થી માટે ગર્વની ક્ષણ હતી જેઓ માને છે કે શિક્ષણથી દુનિયા બદલી શકાય છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી માટે આનંદ કુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના અતુલ્ય પ્રદાન માટે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતિમ તબક્કામાં હું એટલું જ કહેવા માંગીશ કે શિક્ષણનો દીવો જેટલો વધુ ફેલાશે સમાજ એટલો જ વધુ ઉજ્જવળ બનશે. દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ અને દરેક યુવાનને પોતાના સપના પૂરા કરવાનો અધિકાર મળવો જોઈએ. આનંદ કુમાર જેવા શિક્ષકો આપણા સમાજની અમૂલ્ય સંપત્તિ છે. તેમનું જીવન આપણને સતત પ્રેરણા આપતું રહેશે.
0: તો મિત્રો, આ સાથે આપણો આજનો આ વિશેષ સંવાદ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવા જ એક જોશભર્યા વિષય અને પ્રેરણાદાયી સફર સાથે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
2: સુન સખી, મેરી પ્યારી સખી.
0: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત.

0: બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
4: આકાશવાણી રાજકોટ, બસ થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર અપાશે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સૌ ભણે સૌ આગળ વધીને નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું, શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપઆઉટ રેશિયો 37% ઘટીને 1% પણ ઓછો થયો છે. આ 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ કરાવાશે. મહેસાણાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સંગ્રહાલયના વિવિધ વિભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાનારીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે. મુખ્યમંત્રીએ પ્રેરણા સંકુલની પણ આજે મુલાકાત લીધી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. શ્રી પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળ રહેલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી. પ્રગતિનો પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી

0: અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આ વાત કહી.
1: રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એમનો પહેલો દિવસ એ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો, પણ સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તો ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે.
0: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના ગીરગઢડામાં, રીવાબા જાડેજાએ સાબરકાંઠાના પોશીનામાં, આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિનિયાએ જામનગરમાં 135 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા. અમદાવાદમાં ઋષિકેશ પટેલે, ત્યારે મંત્રી દર્શનાબેન વાઘેલાએ સાણંદમાં, તો મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં, તો મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છના અંજાર ખાતે પ્રવેશોત્સવમાં ભાગ લીધો. ડાંગના સુબીર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલે, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ખેડાના ચકલાસી ખાતે, તો ડીસા ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ અને નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ભરૂચ તાલુકાના 184 અને અંકલેશ્વર તાલુકામાં 183 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. આ ઉપરાંત વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા અને વાલિયા તાલુકામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું.
2: સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે અને એની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા સર્વાંગી વિકાસ લક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેડૂતોની સીધી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન નાફેડના હરાજી પોર્ટલનો શુભારંભ કરતાં શ્રી શાહે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવના સંપૂર્ણ લાભ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કઠોળ અને તેલીબિયાની ખરીદી ખેડૂતો પાસેથી સીધી રીતે થવી જોઈએ.
3: आने वाले 2 सालों में सहकारिता मंत्रालय सुनिश्चित करेगा कि दलहन का एक दाना भी एनसीसीएफ और नाफेड में व्यापारियों के माध्यम से न आए, सीधा किसानों के माध्यम से आए, जिससे मुनाफा पूरा किसानों के पास. हमने इंफ्रास्ट्रक्चर बना दिया है, अब इंफ्रास्ट्रक्चर को नीचे तक पहुंचाना है और उसमें मैं मानता हूं कि नाफेड और एनसीसीएफ ने भी दृढ़ता के साथ शुद्ध तरीके से काम करने की शुरुआत करनी पड़ेगी, तभी जाकर परिणाम मिलेंगे.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની અનેક મહત્વની ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી. આમાં ખેડૂતોના બાળકો માટે નાફેડ કલ્યાણ શિષ્યવૃત્તિ, કઠોળ અને તેલીબિયાના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે દ્રષ્ટિ પોર્ટલ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત બનાવવા માટે ઈઆરપી પોર્ટલનો સમાવેશ થાય છે. કતારમાં ગેસ દુર્ઘટના બાદ દક્ષિણ ગુજરાતના 4 યુવકની ભાળ મળી નથી. સુરતનો યુવક સની પટેલ કતારમાં એક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવે છે. દુર્ઘટના સમયે તે રાતપાળીમાં ડ્યુટી પર હાજર હતો. સની જે કંપનીમાં કામ કરતો હતો તેમાં નવસારીના 2 યુવકો અને દમણનો 1 યુવક પણ સામેલ હતો. આ તમામની સ્થિતિ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે કતારના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક તકનીકી દુર્ઘટના હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બેંક ઓફ બરોડા દ્વારા રાજ્યસ્તરીય બેન્કર સમિતિની 189મી બેઠક આજે અમદાવાદ ખાતે યોજાઈ. સમિતિના ગુજરાતના અધ્યક્ષ લાલસિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રના પ્રદર્શનની સમીક્ષા કરાઈ, જેમાં રાજ્યની કુલ થાપણો 14,65,000 કરોડને પાર થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું, જ્યારે કુલ ધિરાણ 13,40,000 કરોડથી વધુ રહ્યું. રાજ્યનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધીને 91.46% પર પહોંચ્યો. સમિતિ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેની વાર્ષિક ધિરાણ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR

0: news_abd ને ફોલો કરશો. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપવા માટે 29 અને 30 જૂને વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસી મધ્ય ગુજરાત યોજાશે. તેના ભાગરૂપે 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન વીજીઆરઈ પણ યોજાશે. ભાવનગર જિલ્લા ટાસ્કફોર્સ કમિટી દ્વારા 4 સગીર બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા છે. ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરાઈ હતી. સહાયક શ્રમ અધિકારી દ્વારા બાળકોની કાયદેસરની તપાસ તેમજ જરૂરી સંરક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કચ્છને ગોવા સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ થઈ. અદાણી મુંદ્રા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટનું સફળ ઉતરાણ થયું. ગોવાથી સ્ટાર એરની ફ્લાઇટ ઉતરતા તેનું વોટર કેનન સલામી સાથે સ્વાગત કરાયું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નિયામક જીત અદાણીએ કહ્યું કે આ હવાઈ સેવાની શરૂઆતથી મુંદ્રાના સ્થાનિક વ્યવસાય અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એચવાડા ગામના બસ સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની. રાજ્યમાં 2-3 દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
1: યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે જો ગુજરાત કી જિલ્લા આ રહા હૈ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર સૌરાષ્ટ્ર કચ્છ મે અમરેલી ઓર ભાવનગર કે લિયે દિયા ગયા હૈ. બારિશ રહેગા 23 સે લેકર 29 તક, હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા એક કા દો કા સ્થાનો મે. ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો રીજન કે લિયે પૂર્વાનુમાન દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કે મેલે મધ્ય સે દક્ષિણ ભાગ કા જો જિલ્લા હૈ, ઇસમે થંડરસ્ટ્રોમ વાર્નિંગ દિયા ગયા હૈ.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ન્યુઝીલેન્ડ અને કઝાકિસ્તાને વિજય મેળવ્યો. દિવસની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-2 હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ચાઇનીઝ તાઇપે સામે કઝાકિસ્તાને 3-1 વિજય મેળવ્યો. યજમાન ભારતની ટીમ આજે રાત્રે 9 વાગે બહેરીન સામે મહત્વપૂર્ણ મેચ રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌ ભણે સૌ આગળ વધે નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થોની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, કોઈના ચહેરા પર સ્મિત લાવે એ સવાર, અને ઘરના આંગણે ખીલેલું ગુલાબ લાવે સુગંધ અપાર. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હું ડોક્ટર શાહીના મીઠા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સવાર પડે એટલે રસોડામાંથી અવાજ આવે છે કે એ જરા બજારમાંથી તાજા શાકભાજી લઈ આવો. ને પણ બજારમાં જઈએ એટલે મોંઘવારીનો માર, અને મિત્રો સાથે મનમાં વિચાર આવે કે શાકભાજીમાં કેમિકલ અને જંતુનાશક દવાઓ કેટલી હશે, આપણું સ્વાસ્થ્ય બગડશે. તો પણ વિચારો મિત્રો, જો રોજ સવારે તમારે બજાર ન જવું પડે અને તમારા જ ઘરના ધાબા પર એટલે કે ટેરેસ પર એકદમ લીલા છમ તાજા શાકભાજી અને એ પણ 100% ઓર્ગેનિક મળી જાય તો કેવી મજા પડી જાય. હા મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરવાની છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી કેવી રીતના કરી શકાય. મિત્રો, દુનિયામાં વસ્તી વધારાના કારણે ધીમે ધીમે ખેતી લાયક જમીન ઓછી થઈ રહી છે. એવી પરિસ્થિતિમાં કુંડા, કન્ટેનર અથવા તો મિત્રો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીને ટેરેસ અથવા રૂપ પર અનેક ફળ અને શાકભાજી ઉગાડી શકાય છે, જેમાંથી આપણને રાસાયણિક દવા વગરનું ચોખ્ખું તાજું શાકભાજી મળી રહે છે. મિત્રો, સૌપ્રથમ તો હું તમારી સાથે વાત કરું કે ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી કરવાથી શું ફાયદા થાય. પ્રથમ તો છે મિત્રો, આખા વર્ષ દરમિયાન તમને તાજું અને ચોખ્ખું શાકભાજી મળે. શાકભાજી અને ફળ પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય છે. અગાસીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ સારી રીતના કરી શકો છો તમે, અને એમાં પણ મિત્રો તમારા મનપસંદ શાકભાજી ઉગાડીને તમે એ શાકભાજી પણ ખાઈ પણ શકો છો અને બજારમાં વેચી પણ શકો છો, અને આપણું ઘર એપાર્ટમેન્ટ ની કિંમત પણ વધારી શકાય છે. કામ કરવાની ક્ષમતા વધે જેથી આપણું શરીર તંદુરસ્ત પણ રહે છે. આગળ વાત છે મિત્રો ટેરેસ ગાર્ડન માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની. તેમાં પ્રથમ છે મિત્રો, વિશ્વાસપાત્ર જગ્યાએથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ. જે જમીનની પસંદગી કરવામાં આવે તેમાં પથ્થર, નિંદનના બીજ અને કોહવાયેલા વગરનું મટીરિયલ ન હોય તેની કાળજી રાખવી જોઈએ. સારું કોહવાયેલું સેન્દ્રિય ખાતર એટલે કે મિત્રો કમ્પોસ્ટ છાણિયું ખાતર, પાનનું કમ્પોસ્ટ, નારિયેળના કૂચાનું ખાતર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. છોડને રોગ અને જીવાતથી રક્ષણ માટેની દવા તરીકે નીમ ઓઇલ, લીમડાના બીજ, પંચદ્રવ્ય વગેરે જેવાનો ઉપયોગ કરી શકાય છે. ઉગાડવા માટેની પોલિથીન બેગ એટલે કે ગો બેગ અથવા તો માટીના પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ કરી શકાય છે. આગળ વાત છે મિત્રો ટેરેસ ગાર્ડન માટે પસંદગી સ્થળ વિશેની. તો મિત્રો, તેના માટે તમે ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો પ્રકાશ ઓછામાં ઓછો 6-8 કલાક મળતો હોય અને સારી ગુણવત્તાવાળું પાણી મળી રહેતું હોય એવી જગ્યા પસંદ કરવી જોઈએ. સૂર્યપ્રકાશ અને પાણીના ઉપયોગથી સારી ગુણવત્તાયુક્ત ફળ અને શાકભાજી તમે મેળવી શકો છો. અગાસીના ઉપરની ઘરની બારીની બાજુ અને મિત્રો વરંડાની ખુલ્લી જગ્યાઓ ગાર્ડન બનાવવા માટે સૌથી ઉપયોગી છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. મિત્રો, આ વિષય પર તમારી સાથે વધુ વાત કરું એ પહેલા તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. અને મિત્રો, આગળ વાત કરીશ ટેરેસ ગાર્ડન માટે કન્ટેનરની પસંદગી તમે કેવી રીતના કરી શકો છો. તો તેના માટે છે મિત્રો ટબ કે સિમેન્ટના બ્લોક. અગાસીના ખુલ્લા ભાગમાં મિત્રો તમે ભાગની નીચે વોટરપ્રૂફ કરીને સિમેન્ટના બ્લોક અથવા તો ટબમાં ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરી તેમાં ફળ અને શાકભાજી ઉગાડી શકો છો. જો તમે કુંડાનો ઉપયોગ કરવા માંગતા હો મિત્રો તો શાકભાજી અને ફૂલો સારી રીતે ઉગાડી શકાય એ માટે મિત્રો તમે જુદા જુદા પ્રકારના કુંડાનો ઉપયોગ કરી શકો છો. અને તેમાં મિત્રો કુંડામાં જોઈએ તો સિમેન્ટના કુંડા મળે છે, માટીના કુંડા છે, લાકડાના પીપ હોય છે, લાકડા પ્લાસ્ટિકના બોક્સ હોય છે, પ્લાસ્ટિકનું ખોખું હોય છે, પ્લાસ્ટિકની જાળી, ડોલ, ટીનનો ડબ્બો, જુદી જુદી સાઇઝના પીપ, પ્લાસ્ટિકની થેલી, ખાતર સિમેન્ટની થેલી, ગો બેગ અને કોઈ પણ વેસ્ટ મટીરિયલ કે જેમાં માટી ભરીને છોડ ઉગાડી શકાય તો તમે મિત્રો તેનો ઉપયોગ કરી શકો છો. ટેરેસ ગાર્ડન કેવી રીતે શરૂ કરી શકાય? તો મિત્રો, સૌ પ્રથમ તમે જે સાધન અથવા તો પીપમાં આપણે છોડ ઉગાડવાના છે એને પાણીથી બરાબર સાફ કરી લો. તળિયાના કાનાને સાફ કરવું જોઈએ. તળિયા કાનાવાળા ભાગ ઉપર તૂટેલી નાળીનું મૂકવું જોઈએ જેથી તેમાંથી માટી જઈ ન શકે પરંતુ વધારાનું પાણી બહાર નીકળી જાય. ત્યારબાદ મિત્રો તળિયેથી 2 ઇંચ જેટલા ભાગમાં રેતી ભરવી જેથી કરીને નિતાર સારો મળે. તો મિત્રો, છોડ ઉગાડવા માટેના માધ્યમમાં એક ભાગ ફળદ્રુપ માટી, એક ભાગ સારું સેન્દ્રિય ખાતર,

અને એક ભાગ રેતી અથવા તો કોકોપીટ મિશ્ર કરવું અને એની સાથે નેમોટોડ અથવા તો મૂળને નુકસાન કરતા રોગ જીવાત માટેના લીંબોળી ખોળ અથવા તો ટ્રાયકોડમાં મિક્સ કરી શકાય છે. મિત્રો, જેમાં છોડ ઉછેરવાનો છે એ પાત્રમાં જમીનનું મિશ્રણ ભરવું અને ઉપરનો થોડો ભાગ મિત્રો ખાલી રાખવો જોઈએ જેથી કરીને પાણી આપવાની સરળતા રહે. છીછરા પાત્રમાં રોપણી કરવા માટે માટી, રેતી અથવા તો કોકોપીટ અને ખાતર 1:1:1 એટલે કે 3:3 એક સરખા માપમાં લેવું જોઈએ અને તેનું મિશ્રણ બનાવીને તેમાં બીજ વાવી શકાય છે. પાત્રમાં છોડની વાવણી કર્યા બાદ તરત પિયત આપવું. બીજ જ્યાં સુધી ન ઉગે ત્યાં સુધી તેની ઉપર સૂકું ઘાસ અથવા તો મિત્રો પરાળ પાથરવું જોઈએ. મોટા ભાગે શાકભાજીનું ધરું 25-30 દિવસે રોપણી માટે તૈયાર થઈ જતું હોય છે. મિત્રો, હાલમાં શાકભાજીના ધરું ઉછેર માટે બજારમાં પ્લગ ટ્રે પણ મળે છે જેમાં સરળતાથી ઉછેરી શકાય છે. આ પ્લગ ટ્રે 2-3 ઇંચ ઊંડાઈ વાળી તથા નીચેના ભાગે કાના વાળી હોવાથી પાણીનો નિતાર સરળતાથી થઈ શકતો હોય છે. શરૂઆતમાં મિત્રો આ પ્લગ ટ્રેનો 1/4 ભાગ કોહવાયેલું સેન્દ્રીય કાતરથી ભરેલો હોવો જોઈએ. તેના પહેલા બાકીનો ભાગ કોકોપીટથી ભરી એક હોલ પ્રમાણે એક બીજ વાવીને અને સેન્દ્રીય ખાતરના મિશ્રણથી ભરી દેવા જોઈએ. મિત્રો, અમુક શાકભાજીના બીજ જેવા કે મિત્રો ભીંડા, મૂળા, બીટ, ગુવાર, પાપડી, ચોળી અને વેલાવાળા શાકભાજી બીજને સીધે સીધા નિર્ધારિત કરેલા પાત્રમાં અથવા તો પ્લાસ્ટિક બેગમાં વાવી શકાય છે. આ શાકભાજીના બીજના વાવણીની ઊંડાઈ તેના બીજની સાઇઝ કરતા 2.5 ગણી રાખવી જોઈએ. વાવણી બાદ સમયાંતરે જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ. મિત્રો, આ બીજને કીડી અથવા મકોડા નુકસાન ન પહોંચાડે અથવા તો મિત્રો ખેંચી ન જાય તે માટેની ખાસ કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. મિત્રો, આ વિષય પર વધુ વાત કરું એ પહેલા સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. હવે વાત કરું મિત્રો, ટેરેસ ગાર્ડન માટેના છોડ કેવા પસંદ કરવા જોઈએ. તો ટેરેસ ગાર્ડન બનાવવા માટે સમય છતને નુકસાન ન પહોંચાડે તે માટે બહુ વર્ષાયુ ફળ અને શાકભાજીના છોડની પસંદગી કરવી નહીં. શાકભાજી ઉગાડવાની વિવિધ પદ્ધતિઓની વાત

ખરું મિત્રો, તો બીથાણી એટલે કે ભીંડા, ગુવાર, ચોળી, તુવેર, વાલ, વટાણા, પાપડી, તરબૂચ, શક્કરટેટી, દૂધી, ફણસી, કાકડી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, ચીભડા, વરિયાળી અને સરગવો, આ બધાનો મિત્રો બીથાણીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે મિત્રો ધરું તૈયાર કરીને શાકભાજી ઉગાડી શકાય છે. એમાં આવે છે મિત્રો રીંગણ, ટામેટા, મરચા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, ડુંગળી વગેરેનો સમાવેશ મિત્રો ધરું તૈયાર કરીને તેની રોપણી માટે કરી શકાય છે. અથવા તો મિત્રો તમે ગાંઠો રોપીને પણ શાકભાજીને ઉગાડી શકાય છો. એમાં જો તમારે રોપણી કરવી હોય મિત્રો તો તમે આદુ, હળદર, સુરણ, અળવી, બટાકા, કંકોડા, રતાળું આ બધાની ગાંઠો રોપીને તમે તેનું શાકભાજી ઉગાડી શકો છો. પછી કડી રોપીને, તો કડી રોપીને મિત્રો માત્ર તમે લસણની વાવણી કરી શકો છો. ત્યારબાદ છે મિત્રો બીજ પૂખીને, તો બીજ પૂખવા માટે કયા શાકભાજી તમે ઉગાડી શકો છો, તો તેમાં છે પાલક, તાંદલજો, ગાજર, ધાના, મૂળા, મેથી અને બીટ. હવે વાત કરીશ મિત્રો ઋતુ વિશેની, જે શાકભાજી પાકો ઉગાડવાનું ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. તો મિત્રો સામાન્ય રીતે ફળ અને શાકભાજી ઉછેર માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા તો જૂન, જુલાઈ, ત્યારબાદ છે મિત્રો ઓગસ્ટ, સપ્ટેમ્બર એ ખૂબ જ અનુકૂળ સમય ગણાય છે. પરંતુ ટેરેસ ગાર્ડન માટે આપણે કોઈ પણ એક ઋતુ અથવા તો સિઝન પર આધાર ન રાખતા શાકભાજી પાકોની વાવણી અથવા રોપણી નિયમિત સમય અંતરે એ રીતે કરવી જોઈએ કે આપણને આખા વર્ષ દરમિયાન ફળ અને શાકભાજી સરળતાથી મળી રહે. એટલે મિત્રો કે તમે આમાં ઋતુ બાંધનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તમે તમારી સમજણ પ્રમાણે તમને આખા વર્ષ સારા શાકભાજી મળી રહે એ રીતે તમે રોપણી કરી શકો છો. શિયાળુ ઋતુની વાત કરીએ મિત્રો, જો તમે શાકભાજીની વાવણી કરતા હોય તો એના માટેનો ઉત્તમ સમય કયો હોય છે મિત્રો? ઓક્ટોબર, નવેમ્બર. તેમાં તમે રીંગણા, ટામેટા, મરચા, કોબીજ, ફ્લાવર, મૂળા, ગાજર, બીટ, પાલક, મેથી, સુવા, સતાવરી, શક્કરિયા, બટાકા, કેપ્સિકમ, ડુંગળી, લસણ, વાલ, વટાણા, પાપડી, ફણસી, વાલોડ, ધાના, વરિયાળી અને તુવેર જેવા પાકોનું વાવેતર તમે શિયાળા માટે કરી શકો છો. ઉનાળુ ઋતુના શાકભાજીની રોપણી કરવી હોય તો એના માટે મિત્રો તમારે ફેબ્રુઆરી, માર્ચમાં કરવાની હોય છે. તો એના માટે તમે કઈ વાવણી કરી શકો? તો એમાં આવે છે રીંગણ, ટામેટા, મરચા, અળવી, ચોળી, ગુવાર, ભીંડા, તાંદલજો, પોઈ, કાકડી, દૂધી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, પરવર, ટિંડોળા, ચીભડા, તરબૂચ, શક્કરટેટી. ચોમાસુ ઋતુમાં શાકભાજીની રોપણી કરવી હોય મિત્રો તમે જૂન, જુલાઈમાં કરી શકો છો, જે અત્યારે સારો એવો સમય તમે કહી શકો છો. અને તમે એમાં વાવણી કરી શકો છો રીંગણ, ટામેટા, મરચા, ભીંડા, રતાળું, સુરણ, અળવી, ચોળી, ગુવાર, વાલોડ, ફણસી, તાંદલજો, પોઈ, કાકડી, દૂધી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, પરવર, ટિંડોળા, કંકોડા, તુવેર, આદુ, હળદર, સરગવો, મીઠો લીમડો. ત્યારબાદ છે મિત્રો બહુવર્ષાયુ પાક વિશેની, તો તેમાં બહુવર્ષાયુમાં કેવા હોય છે મિત્રો? પરવળ બી કરી શકો છો, ટિંડોળા બી કરી શકો છો, કંકોડા અને ફણસી બી કરી શકો છો. ખેતી કાર્યોની વાત કરું મિત્રો તો પાણી આપવું જોઈએ. કુંડા અથવા પાત્રમાં વાવેલ છોડને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનથી ઉછેર કરવો જોઈએ. વધારે પડતું પાણી આપવાથી મિત્રો મૂળને લગતા રોગો આવવાની શક્યતા વધી જતી હોય છે. પાણી આપતા પહેલા મિત્રો જમીનના ઉપર 1 ઇંચ પડને ખોતરી નાખવું જોઈએ. જો નીચે ભેજ હોય તો પાણી આપવાની જરૂર રહેતી નથી. બાષ્પીભવનના કારણે જમીનનું ઉપરનું સ્તર સુકાઈ જવા છતાં નીચેના સ્તરમાં જમીનના છોડમાં વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ભેજ હોય છે. સામાન્ય રીતે મિત્રો છોડની જરૂરિયાત અનુસાર જ પાણી આપવું જોઈએ. જ્યારે વેલાવાળા શાકભાજીની વાત કરીએ મિત્રો, જ્યારે વેલો ચડાવવાનો હોય તો છોડના વિકાસના તબક્કા પ્રમાણે તેને વેલા ચડાવવા અથવા તો આધાર આપવો જોઈએ. છોડ જેવા કે મિત્રો દૂધી, કારેલા, ગલકા, પરવર, ટિંડોળાના વેલા ચડાવવા અથવા તો મંડપ પદ્ધતિમાં એવી રીતે માવજત આપવી કે જેથી બરાબર આધાર તેમને મળી રહે. આ ઉપરાંત મિત્રો મરચી, ટામેટા અને રીંગણને પણ રોપણી બાદ 60 દિવસે આધાર આપવાની જરૂર પડે છે. હવે ખાસ મિત્રો બીજો પ્રશ્ન આપણને એવું થાય કે જ્યારે આપણે ટેરેસ પર શાકભાજી પાકોની વાવણી કરતા હોય તો નિંદણ નિયંત્રણ કેવી રીતના કરી શકીએ? તો નક્કામાં છોડને પ્લોટમાંથી કાઢી લેવા જોઈએ. નિંદણ કરવાથી જમીનમાં હવાની અવરજવર સારી થાય છે અને છોડનો વિકાસ સારો થાય છે.
લીલા પાન વાળા શાકભાજીમાં

હિંદામણ કાળજીપૂર્વક કરવું ખૂબ જ આવશ્યક છે. તાપમાનનું નિયંત્રણ તમે કેવી રીતના કરી શકો? તો કે ફળો અને શાકભાજીમાં તાપમાન યોગ્ય પ્રમાણમાં રાખવું તે અગત્યની બાબત છે. વધારે તાપમાનથી ફૂલ અને ફળો ખરી જતા હોય છે અને બેસતા નથી. વધુમાં ફળોની ગુણવત્તા પણ સારી મળતી નથી. ઉનાળાની ઋતુમાં મિત્રો, ખાસ સૂર્યને સીધી ગરમી ફળ અને શાકભાજી પર પડવી ન જોઈએ. તેથી આ સમય દરમિયાન નેટનો ઉપયોગ કરવો જોઈએ અને ઋતુ પૂરી થઈ ગયા પછી તેને કાઢી નાખવી જોઈએ. હવે મિત્રો, વાત કરીએ પાત્રની માટી બદલવી. એટલે કે કુંડામાં જ્યારે માટી બદલવી હોય તો તમે કેવી રીતના બદલી શકો? તો કે વર્ષાયુ અને બહુ વર્ષાયુ પાકમાં માટી બદલવાની ખાસ જરૂર રહેતી નથી. પરંતુ મિત્રો, કેટલાક જે ખૂબ જ મોટા થતા હોય એમાં માટી બદલવાની જરૂર પડતી હોય છે. મોટાભાગે મિત્રો, બે વર્ષે એકવાર માટી બદલવી જોઈએ. જો માટી બદલવામાં ન આવે તો મૂળ કોહવાઈ જાય છે અને મૂળ ખોરાક લઈ શકાતા નથી, જેથી છોડનો વિકાસ અટકી જતો હોય છે. અને માટી બદલવાથી મિત્રો છોડનો વિકાસ સારો એવો થતો હોય છે. મિત્રો, જ્યારે રોગ જીવાંતનું નિયંત્રણ કરવું હોય તો ઋતુ અને છોડના વિકાસ પ્રમાણે જુદી જુદી અવસ્થાએ જીવાતો અને રોગો જોવા મળતા હોય છે, જેમાં શાકભાજીમાં અલગ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત જેવી કે મિત્રો મોલોમસી, લીલા તડતડિયા, થ્રીપ્સ વગેરે છોડના વિકાસને પ્રાથમિક તબક્કામાં નુકસાન પહોંચાડતી હોય છે. જેના નિયંત્રણ માટે મિત્રો તમે લીંબોળનું તેલ 4 મિલીલીટર અથવા તો તેમાં તમે 2 મિલીલીટર પાણીમાં મિક્સ કરીને તેનો છંટકાવ છોડ પર કરી શકો છો. રોગોમાં ફૂળથી થતો સુકારો અને કોહવારો જોવા મળે એ વરસાદી ઋતુમાં છોડને નુકસાન કરતો હોય છે, જેમાં નિયંત્રણ માટે તમે કોપર ઓક્સિક્લોઇડ 2 ગ્રામ લીટર પાણીમાં ભેળવીને મિક્સ કરીને છોડના થડમાં રેડી દેવું જોઈએ. વાયરસથી જે છોડને નુકસાન થાય છે મિત્રો તેને દૂર કરીને નાશ જ કરી દેવો જોઈએ, જેથી કરીને બીજા છોડને તે નુકસાન ના પહોંચાડે અને તેનો ફેલાવો અટકી જાય. પાકની લણણી વિશેની વાત કરીએ મિત્રો, તો શાકભાજીની લણણી યોગ્ય સમયે કરવાથી તેના પોષક તત્વો, તાજગી, સ્વાદ જળવાઈ રહેતો હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીને તેના યોગ્ય સમયે ઉતારી લેવા જોઈએ. કંદમૂળવાળા શાકભાજીને કુમળા હોય ત્યારે જ મિત્રો તેને ઉતારી લેવા જોઈએ. ટામેટાને યોગ્ય કલર આવે ત્યારે તથા રીંગણ અને ભીંડાને યોગ્ય કદમાં આવી જાય ત્યારે તેને ઉતારી લેવા જોઈએ મિત્રો. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં મેં આપની સાથે વાત કરી છે ટેરેસ પર શાકભાજી પાક ઉગાડવા વિશેની. આશા રાખું છું મિત્રો તમને આપેલી આ માહિતી જરૂર ઉપયોગી નીવડશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં વરસાદ તેમજ અમુક વિસ્તારમાં હવામાન સૂકું રહેશે. માછીમાર ભાઈઓને તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. ગામનો ચોરો, આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનનો માનો એક છે. આ 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પત્રકાર પી નારાયણને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મવિભૂષણ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થોમસને સમાજસેવા માટે પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી અને પાર્શ્વ ગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. સરકારે આ વર્ષે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનના નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત ભારતીય વહીવટી સેવાના 2024 બેચના 183 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી. શ્રી મોદીએ યુવા સિવિલ કર્મચારીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ યુવા સંધિ કર્મચારીઓને દ્રઢ નિશ્ચય, નવીનતા અને નાગરિક કેન્દ્રિત શાસન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી. સર્વગ્રાહી સરકારી અભિગમ માટે હાકલ કરતા શ્રી મોદીએ કહ્યું કે અર્થપૂર્ણ અને કાયમી પરિણામો પ્રાપ્ત કરવા માટે વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું કે ફારસના ખાડી ક્ષેત્રમાં 10 ભારતીય ધ્વજવાળો જહાજો હજુ પણ

0: જે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થયા છે. આમાં 3 ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 વિદેશી ધ્વજવાળા એલપીજી કેરિયર, 1 ક્રૂડ ઓઇલ ટેન્કર અને 6 ખાતર કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે બાકીના ભારતીય ધ્વજવાળા જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થઈ શકશે. કતારમાં થયેલા વિસ્ફોટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું કે આ ઘટનામાં 12 ભારતીય નાગરિકોની મોત થઈ હતી. તેમણે ઉમેર્યું કે કુલ 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની પરિસ્થિતિ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણી અંગે પ્રવક્તાએ કહ્યું કે આવા નિવેદનો પડોશી દેશ દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે ઇરાન, ઇથોપિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. બીજા પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં દેવી દેવતાઓના અપમાન અને વિરોધ પ્રદર્શનના અહેવાલો આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર ઉગ્રવાદીઓને કાબૂમાં રાખશે અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કલમ 370 નાબૂદ થવાથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીના યોગદાને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં નાફેડના ઓક્શન પોર્ટલના શુભારંભ પ્રસંગે એક સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે 23 જૂન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રીએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ જોગવાઈએ પ્રદેશ માટે એક અલગ બંધારણીય માળખું બનાવ્યું જેમાં તેનું પોતાનું બંધારણ, ધ્વજ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હતા. તેમણે નોંધ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ આ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો હતો અને સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં 2 બંધારણ, 2 ધ્વજ અને 2 પ્રધાનમંત્રી હોઈ શકતા નથી.
1: श्यामा प्रसाद मुखर्जी इस राष्ट्र के बहुत बड़े नेताओं में शुमार होते हैं, जिन्होंने कभी जीवन में कुछ भी प्रसिद्धि के लिए नहीं किया और उनकी बनाई पार्टी भारतीय जनसंघ, जो अब भारतीय जनता पार्टी के नाम से जानी जाती है, गंगा से लेकर बंगाल के गंगा सागर तक भारतीय जनता पार्टी का साथ और मूठ जैसे सैकड़ों कार्यकर्ताओं ने 60 साल के अंदर इनकी विचारधारा पर आगे बढ़ते बढ़ते आज देश को आगे बढ़ाने के लिए प्रयास किया है.
0: આ પ્રસંગે ગૃહમંત્રીએ ખેડૂતોની સીધી ભાગીદારીના મજબૂત બનાવવા માટે ખરીદી કામગીરીમાં વજેટિયાની ભૂમિકાને દૂર કરવા હાંકલ કરી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી.
2: नाफेड ने एक प्रकार से नेफिक्स डॉट इन, दृष्टि, ईआरपी और नाफेड कल्याण, ये चार पहलों की शुरुआत, तो वो क्रांतिकारी इसलिए कि नाफेड जो 2014 में बंद होने की कगार पर आ गया था, आज नाफेड ये सारी पहल कर 500 करोड़ के मुनाफे के साथ, 30,000 करोड़ के टर्नओवर के साथ देश के 74 लाख किसानों की सेवा कर रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ જમ્મુના અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી હતી. આ કવાયત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSG, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોએ સંયુક્ત રીતે બેઝ કેમ્પ પરિસરમાં શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશ મંત્રી બટેત્સગ બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ

0: પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી 2026ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર સીયુઈટી પોર્ટલ પર તેમના સ્કોર કાર્ડ ચકાસી જોઈ શકે છે. એજન્સી અનુસાર આ વર્ષે પ્રવેશ પરીક્ષા માટે 15 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 11 લાખથી વધુ ઉમેદવારોએ તેમાં હાજરી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા 19 દિવસમાં 13 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 321 શહેરોમાં 35 શિફ્ટમાં લેવામાં આવી હતી. આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે જર્મનીના સુહલમાં 2 રજત અને 1 કાંસ્ય સહિત 3 વધુ ચંદ્રક જીત્યા. શિવા નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે યુગ પ્રતાપસિંહે રાઠોડે તે જ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારત માટે ડબલ પોડિયમ ફિનિશિંગ સુનિશ્ચિત થયું. ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ રજત ચંદ્રક મેળવ્યો, જ્યાં શિવા નરવાલ, સંદીપ બિશ્નોઈ અને ચિરાગ શર્માની ત્રિપુટીએ સારું પ્રદર્શન કર્યું અને પોડિયમ પણ પૂર્ણ કર્યું. આ 3 મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્યચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોકસ પ્રદેશના કાવેલમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એનએચએઆઇ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એનસીએઆર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષાદળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. કાર્યક્રમના આરંભે સંભળાવીએ કૈલાશ ખેર અને સાથીદારોના સ્વરોમાં ફિલ્મ વેલકમ ટુ સજ્જનપુરનું ગીત. સંગીત શાંતનુ મોઇત્રાનું અને બોલ અશોક મિશ્રાના. તો આવો સાંભળીએ ફિલ્મ વેલકમ ટુ સજ્જનપુરનું આ ગીત.

0: ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: Oh, oh!

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

ગોડ ટુ સી ગ્રેટ હો. આ ફિલ્મનું ગીત સાંભળીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ શર્મા. સાજીદ વાજીદે સંગીતબદ્ધ કરેલા છે દેવેન શુક્લાની ગીત રચના.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે.

0: છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: એક વિવાહ એસા ભી. હવે સાંભળીએ આ ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકારો છે શાન, શ્રેયા ઘોષાલ અને સુરેશ વાડકર. ગીત સંગીત રવિન્દ્ર જૈનનું.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: તોશીના સ્વરમાં સાંભળીએ ફિલ્મ રાજડુનું આ ગીત. સંગીત શરીફ તોશી અને બોલ શહીદ કાદરીના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બેની દયાલ અને શ્રેયા ઘોષાલના યુગલસરમાં આ છે ફિલ્મ ગજનીનું ગીત. સંગીતે આ રહેમાનનું બોલ પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાહી પૂરો થયો. આજના કાર્યક્રમમાં આપે ફિલ્મ વેલકમ ટુ સજ્જનપુર, યુવરાજ, ગોડ ટુ સિગરેટ હો, એક વિવાહ એસા ભી, રાજ ટુ, ગજની, ભૂલ ભુલૈયા અને જોધા અકબરના ગીતો સાંભળ્યા. મિત્રો, આપણા માનીતા કાર્યક્રમો આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રના સથવારે. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું બધાઈ હો ફિલ્મનું ગીત, દેવ નેગી અને હરજોત કૌરના સ્વરમાં. હવે સાંભળીએ દેવદાસ ફિલ્મનું ગીત, પંડિત બિરજુ મહારાજ, કવિતા કૃષ્ણમૂર્તિ અને માધુરી દીક્ષિતના સ્વરમાં.

હવે સાંભળીએ ફિલ્મ લગાનનું ગીત. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, શાન, સુખવિંદર, શંકર મહદેવન અને કિશોરી ગોવારીકરના સ્વરમાં.

0: લગાન ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ 12 વર્ષ સુશાસનના.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થયા છે. થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફિલ્મકાર, જે કેન્દ્રિત છે ફિલ્મ અભિનેતા રાજ બબ્બર પર.

0: in record against Pakistan in senior men's hockey extending back to 2014. The India Meteorological Department, IMD, has issued an orange alert for thunder squall activity with winds speeds likely to reach 60 to 70 kilometers per hour over Delhi, Haryana, Chandigarh and West Uttar Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આ સભાના કાર્યક્રમોને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે પ્રથમ સભા વખતે 5:55 આ જ મીટર્સ પર કાર્યક્રમ સાથે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આ સભાના કાર્યક્રમોને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે પ્રથમ સભા વખતે 5:55 આ જ મીટર્સ પર કાર્યક્રમો સાથે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.